નમસ્કાર શ્રોતા મિત્રો, 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. આજે શક સંવત 1948, જ્યેષ્ઠ દિનાંક 11, 1 જૂન 2026, સોમવારનો દિવસ. અમારી આજની આ પ્રથમ પ્રસારણ સભામાં હું સ્વાતિ આપ સર્વે શ્રોતા મિત્રોનું સ્વાગત કરું છું. સભાની શરૂઆત કરીએ મંગળ ધ્વનિ સત્.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, બરાબર 6 વાગે આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના.

0: रहु मैं मगन श्याम सिमोरे लगे रे लगन।
1: અર્ચના કાર્યક્રમમાં હવે સાંભળીએ હેમંત ચૌહાણના સ્વરમાં ગીત રચના પિંગણની।

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પિંગળની રચના હેમંત ચૌહાણના સ્વરમાં. આ સાથે જ અર્ચના કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે લઘુ ચિંતનાત્મક લઘુ વાર્તા શ્રેણી અમૃતધારા. આજનો વિષય ભારતીય સંસ્કૃતિના પાયા. વક્તા છે પરાશર દ્વિવેદી.
1: ભારતીય સંસ્કૃતિના પાયા. ભારતીય સંસ્કૃતિની સાચી ઓળખાણ મેળવવી હોય તો તે સંસ્કૃતિના કેન્દ્રીય મહત્વના ઘટકો જાણવા જોઈએ. જીવનને કેવી રીતે ઘડે છે તે સમજી લેવું જરૂરી છે. ભારતીય સંસ્કૃતિ આત્મતત્વને જ કેન્દ્રમાં રાખીને વાત કરે છે. જીવન દ્વારા, ચેતનાના વિકાસ દ્વારા આત્મતત્વનો વધુને વધુ આવિર્ભાવ પામે તે તેનું લક્ષ્ય છે. આપણી સંસ્કૃતિના માનવામાં આવેલા ક્રમિક વિકાસના ચાર તબક્કાઓ, પ્રથમ વૈદિક કાળનો, બીજો પૌરાણિક કાળનો, ત્રીજો હાલનો વિજ્ઞાન અને અધ્યાત્મના સમન્વયનો, અને આવનારો ચોથો તબક્કો તે અતિમાનસ સૃષ્ટિનો, કે જ્યાં માનવજાતિ એક મહત્તર, ઉચ્ચતર અને દિવ્ય જીવન પામશે. આપણી આ માન્યતા સાચી પુરવાર થઈ રહી છે. તો ભારતીય અધ્યાત્મમાં બૌદ્ધિક, નૈતિક, ચૈતસિક વિકાસ કરતા કરતા આધ્યાત્મિક સત્ય પ્રાપ્ત થઈ શકે છે. સંસ્કૃતિના સંસ્કારો દ્રઢ કરીને આધ્યાત્મિક ધ્યેય પ્રાપ્ત કરી શકાય છે, અને જ્યાં સુધી આવું ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તેનો સતત અભ્યાસ કરવો, એ વિચાર પણ પાયામાં રહેલો છે. અધ્યાત્મનો પ્રભાવ સતત રહે માટે સમસ્ત જીવન દ્વારા ધર્મ પ્રગટ થાય એવો ભાર મૂકવામાં આવ્યો. પરંતુ આ તો એક સંસ્કૃતિના વચગાળાનો તબક્કો છે. અંતે તો સાચા આધ્યાત્મિક સત્યોને ઝીલીને પરમ સત્યને પામવાનું રહેશે. આ ઉચ્ચતમ ધ્યેય પ્રાપ્ત કરવા માટે ભારતીય સંસ્કૃતિએ જીવનના બધા જ પાસાઓનો અભ્યાસ કર્યો છે, જે આપણે જોયું. ભાગ્યે જ કોઈ એવો ધર્મ હશે જે આટલા સુવ્યવસ્થિત અને વિશાળ પાયા ઉપર સમગ્ર પ્રકૃતિને આધ્યાત્મિક કરી અસીમ ચેતનાને અનુરૂપ ઘાટ આપવાની સાધના કરી હોય. આધ્યાત્મિકતા એટલે મન અને જીવનથી કંઈક વધારે મહત્તર છે તેનો સ્વીકાર અને તેનો અનુભવ, એ જ ભારતીય સંસ્કૃતિનું ખાસ હાર્દ છે. હજારો વર્ષથી જીવંત રહેલી અને વિકાસ પામતી રહેલી ભારતીય સંસ્કૃતિના મૂળમાં આધ્યાત્મિક અભિપ્સા ચાલક બળ બની રહેલી છે. અને આ ક્રમિક આવિર્ભાવ દરમિયાન ધર્મ ભલે આધ્યાત્મિક આવેગનું અપૂર્ણ સ્વરૂપ હોય, છતાં માનવ મનનો પ્રથમ નિવાસી છે. આમ એક વ્યાપક ધાર્મિક અને તાત્વિક સંસ્કૃતિની જરૂરત ઊભી થઈ. એ પામવા માટે આધ્યાત્મિક દ્રષ્ટિકોણ સહજ રીતે ભારતીય માણસમાં ગોઠવાઈ ગયો છે. એ માને છે કે મન, જીવન, શરીર એ માણસના સાધનો છે, સાધ્ય નથી, અને આ સાધનો પણ છેલ્લા અને સર્વોચ્ચ નથી. ભારતીય સંસ્કૃતિનું બીજું લક્ષણ છે તેની પ્રચંડ પ્રાણશક્તિ, અખૂટ જીવનશક્તિ, જીવનના આનંદ માટેની ક્ષમતા અને વિપુલ પ્રમાણમાં સર્જકતા. આપણે જોઈએ કે કેટલી બધી વિવિધતા સંસ્કૃતિએ વિકસાવી છે. રાજ્યો અને સામ્રાજ્યો, તત્વજ્ઞાન, ઉત્પત્તિશાસ્ત્ર, વિજ્ઞાનો, માન્યતાઓ, કળાઓ, કાવ્યો, મહાલયો, મંદિરો, મહેલો, સંઘો, સમાજો, ધાર્મિક પંથો, કાયદાના નિયમો, કર્મકાંડો, યોગની પદ્ધતિ, રાજનીતિ, વહીવટ, વ્યાપાર, હસ્તકલાઓ, ઉદ્યોગો, આરોગ્યની પદ્ધતિઓ, કંઈ અંત વગરની વિપુલતા છે. આ શરીરનું બળ ક્યાં છે? ઊંડાણથી જોઈએ તો ભારતીય માણસમાં ઈશ્વર પ્રત્યેની પૂર્ણ શ્રદ્ધા, એના નક્કર અસ્તિત્વનો સદાય સ્વીકાર કરવામાં આવેલો છે. ભારતીય વ્યક્તિની અંગત ક્ષમતા સાથે પરમ તત્વની મદદ સદાય મળતી રહી છે, અને એનું પરિણામ છે ભારતીય સંસ્કૃતિની તાજગી અને વિકાસ અને વિપુલતા. ત્રીજું લક્ષણ તે ભારતની બળવાન બુદ્ધિમત્તા. સાદી છતાં વૈભવશાળી, ખડતલ છતાં સૂક્ષ્મ, શક્તિશાળી છતાં કોમળ, સિદ્ધાંતની બાબતમાં નક્કર અને વિગતો જાણવામાં જિજ્ઞાસુ. આથી જ સત્યના પાયા ઉપર વ્યવસ્થા અને ગોઠવણી.

0: ઉજવણી થતી હતી. આમ ભારતીય સંસ્કૃતિ તેમાં આત્મતત્વ, પ્રાણતત્વ અને મેઘા ઉપર આધારિત અને તેની માસ્ટરકી જેવું સફળ સાધન તે ઇતર ધર્મો માન્યતાઓને સહજ રીતે સ્વીકારીને પછી તેને પોતાના કંડારેલા રાજમાર્ગ ઉપર લાવવો, આ એક હજારો વર્ષથી આપોઆપ ચાલી આવતી પ્રક્રિયા રહેલી છે. જેથી કરીને બદલાતા જતા સમય સંજોગો પ્રમાણે લવચિક એવી આપણી સંસ્કૃતિ પણ ફેરફાર સ્વીકારે છે અને એ જ તેનું સાતત્ય છે. આમ ભારતીય સંસ્કૃતિના પાયાના લક્ષણો અંગે સારાંશ જોઈએ તો ભારતીય સંસ્કૃતિને જીવનને સમગ્ર રીતે સુગઠિત કરવાનો સર્વાંગી પ્રયત્ન કરેલો છે. ભારતીય સંસ્કૃતિએ માનવ પ્રકૃતિ અનુસાર યોગ પ્રણાલી ગોઠવી છે. ચિંતનશીલ બૌદ્ધિક માનવ માટે જ્ઞાનયોગ, ક્રિયાશીલ માનવ માટે કર્મયોગ અને લાગણી.
1: અમૃતધારા અંતર્ગત ભારતીય સંસ્કૃતિના પાયા એ વિષય પર પરાશર દ્વિવેદીનો વાર્તાલાપ આપે સાંભળ્યો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યભરમાં સંપૂર્ણ ડિજિટલ માધ્યમ સાથે આજથી વસ્તી ગણતરીના પહેલા તબક્કાનો આરંભ. ગીરમાં સરકાર દ્વારા કરાયેલી અસરકારક કામગીરી બાદ સ્વસ્થ થયેલા સિંહોને વનમાં છોડાશે. રમકડાના દાનના અભિયાનમાં વધુને વધુ લોકોને જોડાવા મુખ્યમંત્રીનો અનુરોધ. ગુજરાત યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાઓમાં 64,000 બેઠકો માટે આજે પ્રવેશ ફાળવાશે. દેશભૂમિ દ્વારકામાં ખેતી માટેની નકલી દવાઓ સાથે બેની ધરપકડ. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી આઈપીએલની ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો વિજય. સમાચાર વિગતવાર. રાજ્યભરમાં આજથી વસ્તી ગણતરી 2027નો પ્રથમ તબક્કો શરૂ થશે. આ શ્રેણીની 16મી અને આઝાદી પછીની 8મી જનગણના હશે, જે સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરવામાં આવશે. આ અગાઉ વર્ષ 2011માં જનગણના કરવામાં આવી હતી. આ અંગે સાંભળીએ એક અહેવાલ.
1: વસ્તી ગણતરી નિયામક સુજલ મહેત્રાના જણાવ્યા અનુસાર 30 જૂન સુધી ઘરયાદી અને મકાનોની ગણતરી હાથ ધરાશે. આ તબક્કામાં ગણતરીદારો દ્વારા આવાસની સ્થિતિ, કુટુંબની વિગતો, પીવાના પાણીનો સ્ત્રોત, શૌચાલયની સુવિધા અને અન્ય મિલકતો સહિત કુલ 33 પ્રશ્નો પૂછવામાં આવશે. જ્યારે બીજા તબક્કામાં 9 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી 2027 દરમિયાન વસ્તીની ગણતરી અને જાતિ ગણતરી હાથ ધરાશે. આ વસ્તી ગણતરીમાં 1,10,598 હાઉસ લિસ્ટિંગ બ્લોક્સ, 1,09,038 ગણતરીદારો તેમજ 18,254 સુપરવાઇઝરનો સમાવેશ થાય છે. આ અભિયાનને સફળ બનાવવા માટે ગણતરીદારો, સુપરવાઇઝર અને અન્ય વસ્તી ગણના અધિકારીઓને 3 તબક્કામાં તાલીમ પણ અપાઈ છે. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવડિયાએ કહ્યું કે અગાઉ ગીર અભયારણ્યની બહાર સિંહોના મૃત્યુના અહેવાલો આવ્યા હતા. ત્યારબાદ વન વિભાગ અને પશુ ચિકિત્સકોએ સાથે મળીને અસરકારક કામ કર્યું અને પરિણામલક્ષી પગલાં લીધા છે. છેલ્લા 3 દિવસમાં 1 પણ સિંહનું મૃત્યુ થયું નથી. 500થી વધુ સિંહોની યોગ્ય સારવાર કરવામાં આવી છે. ચેપગ્રસ્ત સિંહોને અલગ રાખવામાં આવ્યા છે અને સારવાર આપવામાં આવી રહી છે. સારવાર હેઠળના તમામ સિંહો હવે સ્વસ્થ છે અને 2 દિવસમાં તેમને ફરી પાછા તેમના સ્થાને મુક્ત કરાશે.
2: ગીર સેન્ચુરી કે બહાર કુછ લાયન કા ડેથ હોને કા સમાચાર પહેલે છપી થી. હમારે જો વન વિભાગ હે ઓર હમારે વેટરનરી ડોક્ટર હે મિલકે ઉન્હોને કાફી કુછ અચ્છા કામ કિયા હે. ઉસકી વજહ સે આજ 3 દિન સે એક ભી લાયન કી ડેથ નહીં હુઈ હે. 500 સે જ્યાદા જો લાયન હે ઉનકા ડી ટિકિંગ ઓર ડી વોર્મિંગ પ્રોસેસ કી ગઈ હે ઓર વો સભી લાયન જો ટ્રીટમેન્ટ હો રહી હે સભી તંદુરસ્ત હે ઓર 1-2 દિન મે હી ઉનકો રિલીઝ કિયા જાયેગા.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઘાટલોડિયા વિધાનસભા મત વિસ્તારમાં બોપલઘુમા સ્થિત આરોહી ટ્વિન્સ બંગલો ખાતે રમશે બાળક ખીલશે બાળક અભિયાન અંતર્ગત મેગા રમકડા કલેક્શન કાર્યક્રમ યોજાયો હતો. આ અભિયાન સમાજના વિવિધ વર્ગોને એક માનવીય કાર્ય સાથે જોડે છે. પોતાના બાળકોના રમકડા અન્ય બાળકો સાથે વહેંચવાની ભાવના સામાજિક ભાવના અને માનવતાના મૂલ્યોને તથા પરિવાર ભાવનાને વધુ મજબૂત બનાવે છે.
3: આપણા છોકરાઓ જેની પાસે વ્યવસ્થા છે એ લોકોના રમી રહેલા રમકડા એકત્રિત કરી અને જે રમકડા રમવા યોગ્ય હોય એટલા બધા જ રમકડા આંગણવાડીમાં ભણતા છોકરાઓ સુધી પહોંચે અને એ લોકો પણ આ બધા જ રમકડા રમે એ ઉદ્દેશ સાથે આખા લોકસભા

0: માં આ કાર્યક્રમ થઈ રહ્યો. સૌને જો અહીંયા ઘણા બધા દીકરાઓને મેં એવું એ પૂછ્યું છે કે ભાઈ તારે રમવું છે બેટા, તારે પાછું લઈ જવું છે, તો એકદમ પ્રેમથી ના પાડી અને આપ્યું છે. અને કોઈક છોકરા રડતા હતા કે ના મારે તો નથી જ આપતી, તો એને પાછું એ રમકડું આપી દીધું છે કે તું આ બેટા લઈ.
1: મુખ્યમંત્રીએ નાગરિકોને આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાવા અને વધુ ને વધુ રમકડા દાન કરી જરૂરિયાતમંદ બાળકોના ચહેરા પર સ્મિત લાવવાના આ યજ્ઞમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. ગુજરાત યુનિવર્સિટીની અંડર ગ્રેજ્યુએટ માટેની 64,000 બેઠકો માટે આજે પ્રવેશ ફાળવવામાં આવશે. રાજ્યની 15 સરકારી યુનિવર્સિટી અને પ્રથમ વખત જીકાસ પોર્ટલ પર જોડાયેલી 19 જેટલી ખાનગી યુનિવર્સિટીઓમાં આજે 64,000 બેઠકો માટે પ્રવેશ જાહેર કરાશે. અત્યાર સુધીમાં 2,88,000 વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે નોંધણી કરાવી છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા બીએ, બીકોમ, બીએસસી અને બીબીએના અભ્યાસક્રમોમાં પ્રવેશ ફાળવવામાં આવશે. દેવભૂમિ દ્વારકામાં નકલી અને એક્સપાયરી દવાઓના કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. એસઓજી અને ખેતીવાડી વિભાગની સંયુક્ત કાર્યવાહીમાં 5.26 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ખેડૂતો સાથે છેતરપિંડીના કેસમાં રાવલ ગામે આવેલા એક કૃષિ કેન્દ્ર અને ગોડાઉન ઉપર દરોડા પાડવામાં આવ્યા છે. આ કેસમાં કેન્દ્રના 2 સંચાલકોની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલી દવાઓ ઉપર સ્ટીકર ન હતા અને કેટલીક દવાઓની એક્સપાયરી ડેટવાળી હતી. તપાસ દરમિયાન એનપીકે ખાતરની 135 બોરીમાં સ્ટોક અને બિલની ગંભીર વિસંગતતા સામે આવી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABAD ફોલો કરશો. આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચમાં ગુજરાત ટાઇટન્સને 5 વિકેટથી હરાવીને આઈપીએલ ટાઇટલ સફળતાપૂર્વક જાળવી રાખ્યું. અગાઉ પહેલા બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે વોશિંગ્ટન સુંદરના 37 બોલના 49 રનની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 155 રન બનાવ્યા. બેંગલુરુ તરફથી રસિક સલામદારે 3, જ્યારે ભુવનેશ્વર કુમાર અને જોઝ હેઝલવુડે 2 વિકેટ ઝડપી હતી. જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ વિરાટ કોહલીના 42 બોલમાં 79 રનની મદદથી 18 ઓવરમાં 5 વિકેટે 161 રન બનાવીને લક્ષ્યને સરળતાથી પ્રાપ્ત કર્યું હતું. ગુજરાત ટાઇટન્સ તરફથી રાશિદ ખાને 2 વિકેટ ઝડપી હતી. વિરાટ કોહલીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા. વૈભવ સૂર્યવંશીને સિઝનના મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સિઝન જાહેર કરવામાં આવ્યા. તેમણે 776 રન સાથે ઓરેન્જ કેપ પણ જીતી. કાગિસો રબાડાએ સિઝનમાં 29 વિકેટ સાથે પર્પલ કેપ જીતી. દર વર્ષે 1 જૂને સમગ્ર વિશ્વમાં વિશ્વ દૂધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વૈશ્વિક ખોરાક તરીકે દૂધના મહત્વને ઉજાગર કરવાનો અને ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો છે. આજે દૂધ માત્ર એક પૌષ્ટિક આહાર નથી રહ્યું, પરંતુ પશુપાલન સાથે જોડાયેલા કરોડો પરિવારોની આજીવિકાનો મજબૂત આધારસ્તંભ બન્યું છે. ગુજરાત આજે વાર્ષિક 19 મિલિયન ટનથી વધુ દૂધ ઉત્પાદન સાથે ભારતના કુલ દૂધ ઉત્પાદનમાં 7.88% જેટલો મહત્વનો ફાળો આપી રહ્યું છે. છેલ્લા 2 દાયકાની વાત કરીએ તો રાજ્યના દૂધ ઉત્પાદનમાં 12.5 મિલિયન ટનનો રેકોર્ડ બ્રેક વધારો થયો છે, જેના પરિણામે ગુજરાત આજે દેશમાં 4 ક્રમે પહોંચ્યું છે. 1 જૂન 1964 દિવસે વલસાડ જિલ્લાની સ્થાપના થતાં આજે વલસાડ તેના રચનાના દિવસને ઉજવી રહ્યો છે. અખૂટ નૈસર્ગિક સૌંદર્ય અને પ્રવાસનના એક મહત્વના સ્થળ તરીકે વલસાડ જિલ્લો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ અમદાવાદમાં આજે દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થયા બાદ સાંજ અને રાત્રિના સમયે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી શકે છે. રાજ્યમાં આગામી 3 દિવસ દરમિયાન અનેક વિસ્તારોમાં પવનની ગતિ 50-60 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેવાની હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ આગાહી કરી હતી.
2: थोड़ा सा साउथ गुजरात रीजन में हैवी रेन एक्सपेक्टेड है, जिसमें कि नर्मदा, तापी और डांग इत्यादि. इसी के साथ ही अगर टेम्परेचर्स की बात करें तो उत्तर गुजरात रीजन में और साउथ गुजरात रीजन में थोड़े से ड्रॉप हुए हैं, 2-3 डिग्री. अहमदाबाद का भी डाउन हुआ है. और जो अभी थोड़ा सा अनटेंडेंसी के साथ हम 3 दिन एक्सपेक्ट करें कि 9 लाख चेंज रहेगा, मतलब कोई विशेष बदलाव नहीं आएगा. उसके बाद फिर से ड्रॉप है 2-4 डिग्री का टेम्परेचर, मैक्सिमम टेम्परेचर में. और जहाँ तक वेदर की बात है तो जनरली

0: ભારતીય હવામાન વિભાગે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 50 તાલુકાઓમાં 1 ઇંચ સુધી અને રાજ્યના 6 તાલુકાઓમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યાના અહેવાલ છે. મહીસાગર જિલ્લામાં મોડી રાત્રે અચાનક ભારે પવન અને વાવાઝોડા સાથે ખાબકેલા વરસાદના કારણે વ્યાપક નુકસાનના અહેવાલો સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે જાહેર કરાયેલી આગાહી મુજબ વલસાડ જિલ્લામાં રવિવારના રાંજે વાતાવરણમાં પલટો આવતા વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યભરમાં સંપૂર્ણ ડિજિટલ માધ્યમ સાથે આજથી વસ્તી ગણતરીના પહેલા તબક્કાનો આરંભ. ગીરમાં સરકાર દ્વારા કરાયેલી અસરકારક કામગીરી બાદ સ્વસ્થ થયેલા સિંહોને વનમાં છોડાશે. રમકડાના દાનના અભિયાનમાં વધુને વધુ લોકોને જોડવા મુખ્યમંત્રીનો અનુરોધ. ગુજરાત યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખામાં 64,000 બેઠકો માટે આજે પ્રવેશ ફાળવાશે. દેવભૂમિ દ્વારકામાં ખેતી માટેની નકલી દવાઓ સાથે બેની ધરપકડ. અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી આઈપીએલની ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો વિજય. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: ફરી જોડાઈએ કાર્યક્રમ ભૂલે વિસરે ગીત સાથે.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. બરાબર 7:45 મિનિટે સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર મિતલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં મ્યાનમારના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજે મધ્યપ્રદેશમાં ખેત બચાવો અભિયાન શરૂ કરશે. 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકોની ચૂંટણી માટે આજે જાહેરનામું પ્રસિદ્ધ થશે. ઈરાન સાથેનો પ્રસ્તાવિત કરારમાં પરમાણુ મુદ્દાઓ સામેલ નથી તેવા દાવાને ટ્રમ્પે ફગાવ્યા. પ્રખ્યાત ગાયિકા સુમન કલ્યાણપુરનું 89 વર્ષની વયે નિધન. અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગુજરાત ટાઇટન્સને 5 વિકેટથી હરાવી સતત બીજી વખત આઈપીએલ ટાઇટલ જીત્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં મ્યાનમારના રાષ્ટ્રપતિ ઓ મિન આંગ લિંગ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. ચર્ચાઓ બંને દેશો વચ્ચેના ઐતિહાસિક અને સભ્યતા સંબંધોને વધુ મજબૂત બનાવવા પર કેન્દ્રિત રહેશે. આ વાટાઘાટોમાં સુરક્ષા અને કનેક્ટિવિટી સહિત પરસ્પર સહયોગ સંબંધિત વિવિધ મુદ્દાઓને પણ આવરી લેવામાં આવશે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ગઈકાલે સાંજે નવી દિલ્હીમાં મ્યાનમારના રાષ્ટ્રપતિ સાથે પણ મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિ આંગલિંગ શનિવારે ભારતની 5 દિવસની મુલાકાતે બિહારના ગયા પહોંચ્યા હતા. તેમની સાથે એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ છે. રાષ્ટ્રપતિ તરીકે આ તેમની ભારતની પ્રથમ મુલાકાત છે. રાષ્ટ્રપતિ આવતીકાલે મુંબઈ પણ જશે, જ્યાં તેઓ ઉદ્યોગ અને વ્યાપાર સમુદાયના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરશે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજે મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાંથી ખેત બચાવો અભિયાન શરૂ કરશે. આ અભિયાન 30 જૂન સુધી ચાલશે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ ખાતરોના સંતુલિત અને યોગ્ય ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. શ્રી ચૌહાણે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને આ અભિયાનમાં જોડાવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે કિસાન ક્રેડિટ કાર્ડ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પાક વીમા યોજના અને માટી આરોગ્ય કાર્ડ જેવી યોજનાઓના લાભ ખેડૂતોને આપવા પર ખાસ ભાર મૂકવામાં આવશે. કૃષિમંત્રીએ આ અભિયાનને જનભાગીદારી દ્વારા વ્યાપક જન આંદોલન બનાવવા હાકલ કરી છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને ઓસ્ટ્રેલિયાના નાયબ પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રી રિચાર્ડ માલ્સ આજે નવી દિલ્હીમાં બીજા ભારત ઓસ્ટ્રેલિયા સંરક્ષણ મંત્રીઓના સંવાદની સહ અધ્યક્ષતા કરશે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ આ બેઠકમાં સંરક્ષણ અને સુરક્ષા સહયોગને મજબૂત બનાવવા, સૈન્ય વચ્ચે તાલમેલ વધારવા અને સંરક્ષણ ઉદ્યોગમાં ભાગીદારી, સહવિકાસ અને સહ ઉત્પાદનની તકો પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠકને ભારત પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સુરક્ષાને મજબૂત બનાવવા માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 10 રાજ્યોમાં 24 રાજ્યસભા બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણી માટે આજે જાહેરનામું પ્રસિદ્ધ થશે. આંધ્રપ્રદેશ, ગુજરાત અને કર્ણાટકમાં 4-4 બેઠકો, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં 3 બેઠકો, ઝારખંડમાં 2 બેઠકો, મણિપુર, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમમાં 1-1 બેઠક માટે મતદાન થશે. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને જનતા દળ એસના નેતા HD દેવગૌડા, કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના નેતાઓ જ્યોર્જ કુરિયન, રવનીતસિંહ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સહિતના સભ્યોનો કાર્યકાળ આ મહિને સમાપ્ત થઈ રહ્યો છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, તમિલનાડુ અને ઓડિશામાં 1-1 રાજ્યસભા પેટાચૂંટણી માટે પણ આજે જાહેરનામું બહાર પાડવામાં આવશે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી સુનેત્રા અજીત પવાર અને તમિલનાડુથી AIADMKના સાંસદ CV શણમુગના રાજીનામાથી આ બેઠકો ખાલી પડી છે. આજથી 8 જૂન સુધી નામાંકન દાખલ કરી શકાશે. મતદાન આ મહિનાની 18મી તારીખે થશે અને મતગણતરી પણ તે જ દિવસે થશે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ CBSE કહ્યું છે કે તે ઓનલાઈન પોર્ટલમાં જોવા મળતી ખામીઓ પર નજીકથી નજર રાખી રહ્યું છે, જે તાજેતરમાં સામે આવી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં બોર્ડે જણાવ્યું કે વિવિધ સરકારી એજન્સીઓ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના સાયબર સુરક્ષા નિષ્ણાંતોની એક ટીમ છેલ્લા કેટલાક દિવસોથી આ સિસ્ટમને મજબૂત બનાવવા અને પોર્ટલને વધુ સુરક્ષિત બનાવવા માટે કામ કરી રહી છે. બોર્ડે એમ પણ કહ્યું કે ઓળખાયેલી કેટલીક ખામીઓને દૂર કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં શાસક મહાયુતિ ગઠબંધને આગામી વિધાનસભાની ચૂંટણી માટે 17 બેઠકોનું વિભાજન નક્કી કર્યું છે. કરાર મુજબ ભાજપ 11 બેઠકો, શિવસેના 4 અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી NCP 2 બેઠકો પર ચૂંટણી લડશે. વિપક્ષ મહાવિકાસ આઘાડીએ 17 બેઠકોમાંથી 15 બેઠકો માટે

0: પોતાનું વિભાજન જાહેર કરી દીધું છે, જેમાં કોંગ્રેસ 8, શિવસેના યુબીટી 4 અને શરદ પવારની આગેવાની હેઠળની એનસીપી 3 બેઠકો પર ચૂંટણી લડશે. બાકીની નાસિક અને નાંદેડ બેઠકો માટે ચર્ચા હજુ પણ ચાલુ છે. આ ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાની આજે છેલ્લી તારીખ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એવા મીડિયા અહેવાલોને ફગાવી દીધા છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈરાન સાથેનો તેમનો પ્રસ્તાવિત કરાર પરમાણુ મુદ્દાઓને સામેલ નથી કરતો. સોશિયલ મીડિયા પોસ્ટમાં ટ્રમ્પે જણાવ્યું કે કરાર સ્પષ્ટપણે જણાવે છે કે ઈરાનને પરમાણુ હથિયાર મેળવવાની મંજૂરી આપવામાં આવશે નહીં અને તેમાં પરમાણુ પ્રવૃત્તિઓ સંબંધિત વિગતવાર જોગવાઈઓ સામેલ છે. મીડિયા અહેવાલો મુજબ ટ્રમ્પ ઈરાન પાસેથી હોર્મુઝ સમુદ્ર ધુણીને ફરીથી ખોલવા અને તેહરાન માટે નાણાકીય લાભો પર મર્યાદા ઇચ્છે છે. ટ્રમ્પે જણાવ્યું કે અમેરિકા ઈરાનના અત્યંત સમૃદ્ધ યુરેનિયમના ભંડાર પર નિયંત્રણ લેશે અને તેનો નાશ કરશે. જોકે ઈરાને જણાવ્યું હતું કે તેના પરમાણુ કાર્યક્રમની વિગતો હાલમાં કોઈ ચર્ચા થઈ રહી નથી અને ભારપૂર્વક જણાવ્યું કે કોઈપણ કરારમાં નાણાકીય જોગવાઈઓ સામેલ નથી. ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બઘાર ગાલિફકે જણાવ્યું હતું કે જ્યાં સુધી ઈરાનના અધિકારોનું રક્ષણ ન થાય ત્યાં સુધી તેહરાન કોઈપણ સોદાની મંજૂરી આપશે નહીં. પ્રખ્યાત ગાયિકા સુમન કલ્યાણપુરનું ગઈકાલે મુંબઈ ખાતે તેમના નિવાસસ્થાને અવસાન થયું. તેઓ 89 વર્ષના હતા. તેઓ 1950 થી 1970ના દાયકા સુધી હિન્દી, મરાઠી અને અન્ય ઘણી ભારતીય ભાષાઓમાં ફિલ્મ સંગીતમાં તેમના મધુર ગાયન માટે જાણીતા હતા. તેમનો જન્મ 28 જાન્યુઆરી 1937 રોજ બાંગ્લાદેશના ઢાકામાં થયો હતો. તેમણે 1950ના દાયકાના મધ્યમાં હિન્દી ફિલ્મમાં પ્રવેશ કર્યો અને સુપ્રસિદ્ધ સંગીતકારો અને ગાયકો, ખાસ કરી મોહમ્મદ રફી સાથે સેંકડો ગીતો ગાયા હતા. તેમના કેટલાક સૌથી પ્રખ્યાત ગીતોમાં આજકલ તેરે મેરે પ્યાર કે ચર્ચે, ના કરતા પ્યાર, તુમને પુકારે ઓર હમ ચલે આયે સામેલ છે. તેમણે મરાઠી સંગીતમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. મહારાષ્ટ્રના રાજ્યપાલ જીષ્ણુદેવ વર્મા, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સહિતના નેતાઓએ સુમન કલ્યાણપુરના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. ભારતીય હવામાન વિભાગે આજે ગુજરાત, કેરળ, માહે, લક્ષદ્વીપ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઓડિશા, તમિલનાડુ, પુડુચેરી, પશ્ચિમ મધ્યપ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર મધ્ય મહારાષ્ટ્ર, ઓડિશા અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં વાવાઝોડા અને કરા પડવાની શક્યતા છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ દરમિયાન દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ રાજસ્થાનમાં વાવાઝોડા અને વીજળી પડવાની આગાહી કરી છે. દિલ્હીમાં આંશિક વાદળછાયું આકાશ રહેવાની સાથે હળવા વરસાદ અને વાવાઝોડાની પણ આગાહી કરી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી આજે તેમના મંત્રીમંડળનું વિસ્તરણ કરશે. મંત્રી પરિષદમાં 35 નવા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવશે. શપથ ગ્રહણ સમારોહ આજે સવારે 11 વાગે લોકભવન ખાતે યોજાશે. અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગુજરાત ટાઇટન્સને 5 વિકેટથી હરાવીને સતત બીજી વખત IPL ટાઇટલ જીત્યું. ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 156 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. વિરાટ કોહલીના 75 રનની મદદથી બેંગલુરુએ 2 ઓવર બાકી રહેતા મેચ જીતી લીધી હતી. અગાઉ ગુજરાતે 20 ઓવરમાં 155 રન બનાવ્યા હતા, જેમાં વોશિંગ્ટન સુંદરે 37 બોલમાં 50 રન બનાવ્યા હતા. રાજસ્થાનના ખેલાડી વૈભવ સૂર્યવંશીને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સિમ્પલ ઠક્કર.
1: નમસ્કાર. આજના મુખ્ય અખબારોએ IPL ક્રિકેટમાં RCBની જીતના સમાચારને મુખ્ય હેડલાઇન બનાવી છે. સંદેશે RCB ટીમની તસવીરો સાથે જીટી હાર્યું, RCB સતત બીજીવાર IPL ચેમ્પિયનને મુખ્ય શીર્ષકમાં છાપ્યા છે. ગુજરાત સમાચારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સતત બીજી વખત IPL ચેમ્પિયનની તસવીરો સાથે મુખ્ય પાન પર સ્થાન આપ્યું છે. દિવ્ય ભાસ્કરે RCB ફરી ચેમ્પિયન ત્યારે 18 વર્ષ લાગ્યા, હવે 12 મહિનાને તસવીરો સાથે મુખ્ય મથાળું બનાવ્યું છે. નવ ગુજરાત સમયે બેંગ્લોરનો વિરાટ વિજય, સળંગ બીજીવાર તાજ અને ફૂલછાબે RCB ધુરંધર 2 ફરી IPL કિંગને હેડલાઇન બનાવી છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં મ્યાનમારના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજે મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાંથી ખેત બચાવો અભિયાન શરૂ કરશે. 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકોની ચૂંટણી માટે

0: આજે જાહેરનામું પ્રસિદ્ધ થશે. ઈરાન સાથેનો પ્રસ્તાવિત કરારમાં પરમાણુ મુદ્દાઓને સામેલ નથી તેવા દાવાને ટ્રમ્પે ફગાવ્યા. પ્રખ્યાત ગાયિકા સુમન કલ્યાણપુરનું 89 વર્ષની વયે નિધન. અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગુજરાત ટાઇટન્સને 5 વિકેટથી હરાવી સતત બીજી વખત આઈપીએલ ટાઇટલ જીત્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, જાણી લઈએ આજે હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમોની રૂપરેખા. 8:15 કાર્યક્રમ ત્રિવેણી. 8:30 ચિત્રલોક ગાને નયે સમાને કે. 9 વાગે પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા. 9:30 આજ કે ફનકાર. 10:02 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. 10:30 ધૂમ મસ્તી ધૂમ. 11:02 સાંભળશો કાર્યક્રમ દિલ સે. 11:30 તરન્નમ. 12:05 યાદો કી મહેફિલ. 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર. 1 વાગે સુરીલા સફર. 2 વાગે ત્રિવેણી કાર્યક્રમ. 2:35 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. 3 વાગે સખી સહેલી. 4 વાગે પિટારા. 5 વાગે કાર્યક્રમ સરગમ. 5:30 સુરીલી સાંજ. 6 વાગે સુરીલા સફર. 7 વાગે આપ સાંભળશો કાર્યક્રમ જયમાલા. રાત્રિના 8 વાગે હવા મહલ. 8:15 ચિત્રલોક ગાને નયે સમાને કે. 9 વાગે આપકે લીએ. રાત્રે 9:30 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ આપ માણી શકશો. 10 વાગે છાયા ગીત. અને 10:30 ઢલતી જાય રાત. તો શ્રોતા મિત્રો, આ હતા આજે હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમોની રૂપરેખા.
2: जन जन का रखे ध्यान टीबी मुक्त भारत अभियान. जन जन का रखे ध्यान टीबी मुक्त भारत अभियान.
3: निक्षय मित्र तो हम सबका साथ निभाते. टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते. जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार.
4: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है. आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं.
2: जन जन का रखे ध्यान टीबी मुक्त भारत अभियान.
3: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं. स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, બરાબર 8 વાગે આપ સાંભળશો કાર્યક્રમ સમાચાર પ્રભાત.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર।

0: અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, 9 વાગ્યાનો સમય થઈ રહ્યો છે. પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા.
1: આ પ્રોગ્રામના પ્રાયોજક અનુરૂપ વિવાહ સંસ્થા.
2: નમસ્તે શ્રોતા, અનુરૂપ વિવાહ દ્વારા સંચાલિત આ શૃંખલામાં આપનું ફરી એકવાર સ્વાગત છે. આજે અનુરૂપના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર ગૌરીબેન આપણી સમક્ષ શું નવું લાવ્યા છે એ જાણવા માટે આપણે વાતચીત શરૂ કરીએ. નમસ્તે ગૌરીબેન.
3: નમસ્તે શ્રોતાઓ.
2: તો ગૌરીબેન, અમારી ગુજરાતી લગ્નોત્સુક કન્યાઓ એમ પૂછે છે કે શહેર શહેરમાં અનુરૂપ જેવી સંસ્થાઓ છે જેને ગુજરાતમાં મેરેજ બ્યુરો કહેવામાં આવે છે, તો કન્યાઓ અનુરૂપમાં શા માટે જોડાય?
3: અમે ઘણી રીતે નાના મોટા મેરેજ બ્યુરો કરતા જુદા છીએ. અમે અમારી વાર્ષિક ફી અને એમાં આવતી સેવાઓ વિશે એકદમ પારદર્શક છીએ. શરૂઆતમાં ઓછા પૈસા લઈને પછી વારંવાર જુદા જુદા કારણો હેઠળ એક્સ્ટ્રો પૈસા માંગવા, કે પછી દર અઠવાડિયે તમને ફક્ત 5 પાત્રોની માહિતી વોટ્સએપ પર મોકલવી, એવી અમારી પોલિસી નથી.
2: અચ્છા.
3: તમે જ્યારે 1 વર્ષની ફી ભરો છો ત્યારે તમે 1 વર્ષ માટે નિશ્ચિંત રહી અમારો આખો ડેટાબેઝ સર્ચ કરી શકો છો. તમે આત્મનિર્ભર બની પોતે જ બધા પાત્રોની કોન્ટેક્ટ નંબર સહિત માહિતી જોઈ શકો છો અને વાત આગળ વધારી શકો છો.
2: બરાબર. હા, તો સાચી અનોખી જ કાર્યપ્રણાલી છે. પણ ગૌરીબેન, કન્યાઓ અને એમના વાલીઓને એવો સંદેહ હોય છે કે ઓનલાઈન ભરેલી માહિતી પર વિશ્વાસ કેવી રીતે કરાય?
3: સ્વાભાવિક છે વાલીઓની આ ચિંતા. તો શ્રોતાઓનું આશ્વાસન આપું છું કે દરેક સભ્યને નોંધણી કર્યા બાદ આઈડી પ્રૂફ આપવું ફરજિયાત છે, જેના વગર કોઈ પણ સભ્ય ડેટાબેઝ વાપરી નહીં શકે.
2: બરાબર.
3: તે ઉપરાંત અમે એડ્રેસ પ્રૂફ, શિક્ષણનું પ્રૂફ અને આવકનું પ્રૂફ પણ સ્વીકારીએ છીએ. સભ્યોના ખાનગી દસ્તાવેજો બીજા કોઈ સભ્યો જોઈ નથી શકતા. ફક્ત અનુરૂપની એક ટીમ દસ્તાવેજોની ચકાસણી કરીએ છીએ.
2: સાંભળ્યું ને શ્રોતાઓ, તમે જ્યારે પાત્રોની વિગતો જોતા હો ત્યારે આનું પણ ધ્યાન રાખવું.
4: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800-2677-991 આ નંબર પર, 1800-2677-991 અને વેબસાઇટ www.anurupvivah.com.
2: અને ગૌરીબેન, કોઈએ દસ્તાવેજો ના આપ્યા હોય, તેમની પાસે દસ્તાવેજો માંગતા કોઈને સંકોચ થાય તો?
3: તેનું પણ સમાધાન છે અમારી પાસે. તમને પ્રોફાઇલમાં જ રિક્વેસ્ટ ડોક્યુમેન્ટ એવું બટન મળશે. તેને ક્લિક કરતા જ સામેવાળા પાત્રને મેસેજ જશે કે કોઈએ તમારી પાસે વેરિફિકેશન માંગ્યું છે. તમારી ઓળખ ગોપનીય રહેશે.
2: અરે વાહ, ટેકનોલોજીનો કેટલો સરસ ઉપયોગ કરે છે અનુરૂપ વિવાહ. ગૌરીબેન, કન્યાઓ માટે બીજી શું ખાસ સેવાઓ છે?
3: ગુજરાતમાં સભ્યો સાથે ચર્ચા કરીને અમે સમજાવું છે કે ઓનલાઈન સર્ચિંગમાં ઇન્ટરેસ્ટ એક્સેપ્ટ થવા છતાં પાત્રોની વાત આગળ વધતી નથી.
2: અચ્છા.
3: છોકરીઓ સંકોચ કરીને જાહેરમાં છોકરાઓને મળવા માંગતી નથી, ખાસ કરીને એવા તબક્કે જ્યાં કશું જ નક્કી નથી અને વાલીઓ પણ સામેલ નથી. કન્યાઓ અને એમના વાલીઓ પાત્રોને મળવા માટે સેફ સ્પેસ ઈચ્છે છે, એટલે જ અમે છોકરા છોકરીઓની મુલાકાત માટે અમારી અમદાવાદ અને વડોદરાની ઓફિસ ખાતે 1-to-1 મીટિંગની નિઃશુલ્ક સેવા શરૂ કરી છે.
2: 1-to-1 મીટિંગ કેવી રીતે કામ કરે છે, સમજાવશો?
3: તમારો મોકલેલો ઇન્ટરેસ્ટ જ્યારે સામેવાળા એક્સેપ્ટ કરે અથવા તમને આવેલી ઇન્ટરેસ્ટ તમે એક્સેપ્ટ કરો, તો તમે તરત અમારો સંપર્ક કરી આ સેવાનો લાભ લઈ શકો.
2: અચ્છા.
3: તમારી રિક્વેસ્ટ આવતા જ અમે સામેવાળા પાત્રો સાથે સંપર્ક કરીને શનિવ રવિમાં મીટિંગ ગોઠવીએ.
2: અમારી સાથે વાત કરવા માટે ખૂબ આભાર.
3: અમને સાંભળવા માટે સૌનો આભાર.
4: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800-2677-991 આ નંબર પર, 1800-2677-991 અને વેબસાઇટ www.anurupvivah.com.
1: નિર્માણની સંકલ્પના બા એમ જોગલેકર.

0: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા. ફરી જોડાઈએ કાર્યક્રમ ચિત્રલોક ગાને નયે જમાને કે સાથ.
1: હમારી યે બહોત બડી જિમ્મેદારી હૈ ચિત્રલોક કાર્યક્રમ મેં. અબ હમ આપકો યે ગીત સુનવાતે હૈ.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, બરાબર 10 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજારમાં આજે સામાન્ય વધારા સાથે કારોબાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં મ્યાનમારના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને ઓસ્ટ્રેલિયાના સંરક્ષણ મંત્રી રિચાર્ડ માલ્સ આજે નવી દિલ્હીમાં બીજા ભારત ઓસ્ટ્રેલિયા સંરક્ષણ મંત્રીઓના સંવાદની સહ અધ્યક્ષતા કરશે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજે મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાંથી ખેત બચાવો અભિયાન શરૂ કરશે. વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં 2% વધુનો વધારો. 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકોની ચૂંટણી માટે આજે જાહેરનામું પ્રસિદ્ધ થશે. પ્રખ્યાત ગાયિકા સુમન કલ્યાણપુરનું 89 વર્ષે નિધન. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી આજે તેમના મંત્રીમંડળનું વિસ્તરણ કરશે. મહારાષ્ટ્રમાં શાસક મહાયુતિ ગઠબંધને આગામી વિધાનસભાની ચૂંટણી માટે 17 બેઠકોનું વિભાજન નક્કી કર્યું. ભારત અને બાંગ્લાદેશ 8-11 જૂન દરમિયાન

0: નવી દિલ્હીમાં તેમની દ્વિવાર્ષિક ડિરેક્ટર જનરલ સ્તરની સરહદી વાટાઘાટો કરશે. મ્યાનમારમાં એક ઇમારતમાં થયેલા વિસ્ફોટમાં 45 વધુના મોત, અંદાજે 70 ઘાયલ. ઈરાન સાથેના પ્રસ્તાવિત કરારમાં પરમાણુ મુદ્દાઓ સામેલ નથી તેવા દાવાને ટ્રમ્પે ફગાવ્યા. રાજ્યભરમાં સંપૂર્ણ ડિજિટલ માધ્યમ સાથે આજથી વસ્તી ગણતરીના પહેલા તબક્કાનો આરંભ. ગીરમાં સરકાર દ્વારા કરાયેલ અસરકારક કામગીરી બાદ સ્વસ્થ થયેલા સિંહોને વનમાં છોડાશે. રમકડાના દાનના અભિયાનમાં વધુને વધુ લોકોને જોડાવા મુખ્યમંત્રીનો અનુરોધ. ગુજરાત યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખામાં 64,000 બેઠકો માટે આજે પ્રવેશ ફળવાશે. દેવભૂમિ દ્વારકામાં ખેતી માટેની નકલી દવાઓ સાથે બેની ધરપકડ. ગોધરા અમદાવાદ હાઇવે પર બસ અને બાઇક વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત, અન્ય એક ઘાયલ. આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ દૂધ દિવસની ઉજવણી થઈ રહી છે. અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલ આઈપીએલની ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગુજરાત ટાઇટન્સને 5 હરાવીને સતત બીજી વખત આઈપીએલ ટાઇટલ જીત્યું. હવે પછી આપ 11 મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, બસ થોડી જ ક્ષણોમાં ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.
2: હર રોજ રાત 10 સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વિકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ. હર રોજ સુબહ 7 સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વિકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
1: પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. સૌપ્રથમ સાંભળીએ અનિલ ચાવડાની રચના, સ્વર છે ડોક્ટર ફાલ્ગુની ડોક્ટરનો.

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરું, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: टेलीलॉके ऐप, वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં હવે સાંભળીએ અંકિત ત્રિવેદીની રચના સ્વર શિલ્પા પંડિતનો।

આકાશવાણી છે. આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી 1 મેઘનો 90 વર્ષનો સાથ, 1 અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી. આકાશવાણી

90 વર્ષ. જી હા દોસ્તો, આજે 90 વર્ષે પણ અડીખમ ઉભી છે આપણી આકાશવાણી. સમય બદલાયો, સંજોગો બદલાયા, પરિવર્તનની નવી લહેરો ઉઠી, પણ આકાશવાણીએ હંમેશા ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને માન આપ્યું, તેનું જતન કર્યું. વેદોની ઋચાઓ જેટલી સ્પષ્ટ છે તેવી જ રીતે આકાશવાણીની વાણીનો પ્રવાહ પણ એટલો જ સ્પષ્ટ છે. ખળખળ વહેતા ઝરણાનો નાદ જેમ મનમોહક હોય છે, તેમ આકાશવાણીની વાણીનો નાદ પણ મીઠો, મધુરો અને મનને શાંતિ આપનારો છે. શ્રોતાઓનો અથાગ પ્રેમભાવ અમારામાં રોજ એક નવી શક્તિનો સંચાર કરે છે. આજ સુધી સતત આપની પડખે ઉભેલી આકાશવાણી 90 વર્ષે પણ અડીખમ છે. આવો આપણે સૌ સાથે મળીને આકાશવાણીના 90 વર્ષની ભવ્ય ઉજવણી કરીએ અને ઉજ્જવળ ભવિષ્યનો સંકલ્પ કરીએ.

શ્રોતા મિત્રો, આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. અત્યારે સ્ટુડિયોની ક્લોકમાં 10:30 થઈ રહી છે. પ્રસ્તુત છે કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ. કાર્યક્રમની શરૂઆતમાં સાંભળીએ ધૂમ 2 ફિલ્મનું ગીત. સુનિધિ ચૌહાણનો સ્વર છે, સંગીત પ્રીતમનું છે.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ધૂમ ટુ ફિલ્મનું ગીત. સુનિધિ ચૌહાણનો સ્વર હતો, પ્રીતમનું સંગીત અને બોલ હતા સમીરના.
1: રોજ રાત 10 બજે સુનિએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

સાંભળીએ હવે જબ તક હૈ જાં ફિલ્મનું ગીત, રાઘવ માથુર અને શિલ્પા રાવનો સ્વર છે, સંગીત એ આર રહેમાનનું, બોલ છે ગુલઝારના.

0: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમમાં હવે સાંભળીએ ધૂમ ફિલ્મનું ગીત કુનાલ ગાંજાવાલા અને વસુંધરા દાસનું સ્વર સંગીત છે પ્રીતમનું।

ધુમસી ધૂમ કાર્યક્રમમાં હવે સાંભળીએ બેંગ બેંગ ફિલ્મનું ગીત. વિશાલ તદલાનીનો સ્વર છે, સંગીત વિશાલ શેખરનું, બોલ છે વિશાલ તદલાનીના.

શ્રોતા મિત્રો, આપ માણી રહ્યા છો ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમ. કાર્યક્રમમાં હવે સાંભળીએ બે શર્મ ફિલ્મનું ગીત. સ્વર છે અભિજીત ભટ્ટાચાર્ય અને શ્રેયા ઘોષાલનો, સંગીતકાર લલિત પંડિત અને ગીતકાર છે રાજીવ બનવાલ.

0: શ્રોતા મિત્રો, આ સાથે જ ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. બરાબર 11 વાગે મુખ્ય સમાચાર આપ સાંભળશો.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. મધ્યપ્રદેશના રાયસેનથી આજે થશે રાષ્ટ્રવ્યાપી ખેતી બચાવો અભિયાનની શરૂઆત. ગઈકાલે રાત્રે હોટેલ પરત ફરી રહેલી ગુજરાત ટાઇટન્સની ટીમની બસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી, જો કે કોઈ નુકસાન નહીં. ઈરાન સાથેનો પ્રસ્તાવિત કરારમાં પરમાણુ મુદ્દાઓને સામેલ નથી તેવા દાવાને ટ્રમ્પે ફગાવ્યા. સરકારના પ્રવક્તાએ ઈરાનના રાષ્ટ્રપતિ પેજેશકિયનના રાજીનામા અંગે સ્પષ્ટતા કરતા તેને અફવા ગણાવી. લેબેનોનમાં લડાઈ ઉગ્ર બની. હિઝબુલ્લાહે ઇઝરાયેલી સેના પર રોકેટ છોડ્યા. આઈડીએફનો બ્યુફોર્ટ પર કબજો. ફરી મોંઘો થયો કોમર્શિયલ ગેસ સિલિન્ડર. ઘરગથ્થુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નહીં. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ દિલ્હીની મુલાકાતે, રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે બેઠક કરશે. ગોધરા અમદાવાદ હાઇવે પર બસ અને બાઇક વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત, અન્ય એક ઇજાગ્રસ્ત. તાપીમાં ઉચ્છલના જામકી ગામના મિની ગોવા ગણાતા સ્થળે યુવક ડૂબી જતા તેનું મોત થયું હોવાના અહેવાલ. 1 જૂન 1964 દિવસે વલસાડ જિલ્લાની સ્થાપના થતા આજે વલસાડમાં તેના રચના દિવસની ઉજવણી. ગુજરાત, કેરળ, માહે, લક્ષદ્વીપ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઓડિશા, દક્ષિણી આંતરિક કર્ણાટક, તામિલનાડુ, પુડુચેરી

કરાઇકલ અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં આજે ભારે વરસાદની આગાહી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની શક્યતા. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 50થી વધુ તાલુકાઓમાં 1 ઇંચ સુધીનો વરસાદ થયો હોવાના અહેવાલ. વિયેતનામના દા નાંગમાં યોજાયેલી અંડર 17 એશિયન રેસલિંગ ચેમ્પિયનશીપમાં ભારતીય મહિલા કુસ્તીબાજોએ 2 સુવર્ણ, 3 રજત અને 5 કાંસ્ય સહિત કુલ 10 ચંદ્રક જીત્યા. અને ભારતના મોગલી વેંકટરામે એશિયન અંડર 20 એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં 2 સુવર્ણ ચંદ્રક જીત્યો. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. અમારી સ્ટુડિયોની ઘડિયાળમાં 11:02 થઈ ગઈ છે. દિલસે કાર્યક્રમમાં આપ સર્વે શ્રોતાઓનું સ્વાગત. મિત્રો, આજે છે 1 જૂન અને આજનો દિવસ એટલે માતા પિતા વૈશ્વિક દિવસ. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વર્ષ 2012માં દર વર્ષે 1 જૂનના રોજ માતા પિતા વૈશ્વિક દિવસ ઉજવવાનો નિર્ણય લીધો હતો. આ દિવસનો મુખ્ય હેતુ બાળકોના ઉછેર, સંસ્કાર અને સર્વાંગી વિકાસમાં માતા પિતાના અમૂલ્ય યોગદાનને સન્માન આપવાનું છે. કાર્યક્રમની શરૂઆત કરીએ આજે એવા જ ગીતો સાથે.

આજના દિવસે ફિલ્મી ગીતો પણ આપણે માણીશું માતા પિતા પર. કાર્યક્રમની શરૂઆત કરીએ એસીબી ક્યાં જલ્દી હૈ ફિલ્મના ગીત સાથે. જય શ્રી શિવરામના સ્વર અને સાથે છે સચિનના સ્વર.

કાર્યક્રમમાં સાંભળીએ તારે જમી પર. આ ફિલ્મનું ગીત શંકર મહાદેવનના સ્વર, સંગીત શંકર અહેસાન લોયનું, ગીતકાર પ્રસૂન જોશી.

માતા પિતાનું જો હોય છત્ર છાયા આપણી ઉપર તો બાળપણમાં તડકો શું એ ખબર જ ના પડે. માની મમતા અને પિતાનો પ્રેમ દરેક પડકાર ઝીલવા સક્ષમ બનાવે છે આપણને જીવનમાં. આજનો આ કાર્યક્રમ માતા પિતાને સમર્પિત ગીતો આપણે માણ્યા. આ સાથે જ દિલ સે કાર્યક્રમ અહીં જ સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

बहुजन हिताय बहुजन सुखाय। 8 जून 1936 થી આપની સેવામાં રહેલી આકાશવાણી 90 વર્ષ થી સમાજમાં સચોટ માહિતી, શિક્ષણ અને સાત્વિક મનોરંજન પૂરું પાડી રહી છે। આજે સમગ્ર ભારતમાં લગભગ 591 સ્ટેશનોનું સંચાલન કરી રહી છે। આકાશવાણીના સૂત્ર બહુજન હિતાય બહુજન સુખાયને સાકાર કરતા આજે આકાશવાણી ભારતના 92% ભૌગોલિક વિસ્તારમાં 99% જેટલી વસ્તીને આવરી લે છે। દેશના ગ્રામીણ, શહેરી અને સરહદી વિસ્તારોમાં 23 ભાષાઓ અને 182 જેટલી બોલીઓ દ્વારા રાષ્ટ્રીય અને પ્રાદેશિક કાર્યક્રમો પહોંચાડી રહી છે। આધુનિક સમયને માન આપીને DTH, મોબાઈલ એપ્સ અને વિવિધ પ્લેટફોર્મ પર 24 કલાક આપની સેવામાં હાજર રહેતી ભારતીય વારસો અને સંસ્કૃતિનું જતન કરતી આકાશવાણીને આજે 90 વર્ષે લાખ લાખ અભિનંદન।

96.7 FM પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર તરન્નુમ કાર્યક્રમમાં આપ સર્વે શ્રોતાઓનું સ્વાગત. કાર્યક્રમમાં સાંભળીએ સુમન કલ્યાણપુર તથા સાથીદારો સાથી કલાકારોના સ્વરમાં ગાયેલા ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીએ. પ્રથમ ગીત ફિલ્મ નસીબથી ડૉક્ટર કમલેશ અવસ્થી તથા સુમન કલ્યાણપુર અને સાથીઓના સ્વરમાં આ ગીત છે. સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ, ગીતકાર આનંદ બક્ષી.

પ્રથમ ગીત ફિલ્મ નસીબથી ડૉક્ટર કમલેશ અવસ્થી તથા સુમન કલ્યાણપુર અને સાથીઓના સ્વરમાં આ ગીત છે. સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ, ગીતકાર આનંદ બક્ષી.

કાર્યક્રમમાં સાંભળીએ એપ્રિલ ફૂલ ફિલ્મનું આ ગીત. મોહમ્મદ રફી અને સુમન કલ્યાણપુરના સ્વર છે આ ગીતમાં. સંગીતકાર શંકર જયકિશન, ગીતકાર હસરત જયપુરી.

સરફરોશ ફિલ્મ ગીત કાર્યક્રમમાં આપે સાંભળ્યું સુમન કલ્યાણપુરના સ્વરમાં. સંગીત હતું એસ મોહિન્દરનું, ગીતકાર નક્ષ લાલપુરી. સુરજ ફિલ્મથી ગીત આપના રેડિયો સેટ પર. મોહમ્મદ રફી અને સુમન કલ્યાણપુરના સ્વર. સંગીતકાર છે શંકર જયકિશન, ગીતકાર હસરત જયપુરી.

સાથે ફિલ્મનું ગીત કાર્યક્રમમાં આપે સાંભળ્યું. મુકેશ તથા સુમન કલ્યાણપુરના સ્વરમાં ગીતકાર મજરૂ સુલતાનપુરી. કાર્યક્રમના અંતે સાંભળીએ બ્રહ્મચારી ફિલ્મનું આ ગીત, મોહમ્મદ રફી અને સુમન કલ્યાણપુરના સ્વર, સંગીતકાર શંકર જયકિશન, ગીતકાર હસરત જયપુરી.

આગે સાથે જ આજનો તરન્નુમ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 12 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર. સમાચાર માટે બસ થોડી પ્રતીક્ષા.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ મિન આંગ હેઇંગ સાથે ચર્ચા કરશે. પશ્ચિમ બંગાળમાં નવા 35 મંત્રીઓના શપથ સાથે સુવેન્દુ સરકારના મંત્રીઓનું વિસ્તરણ. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના જન્મદિવસ પર પ્રધાનમંત્રી મોદી સહિતના શીર્ષ નેતાઓએ શુભેચ્છાઓ પાઠવી. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાને આજે 6 વર્ષ પૂર્ણ થયા. દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ LPG સિલિન્ડરના 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડર અને 5 કિલોગ્રામવાળા છોટું સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો. રાજ્યસભાની ચૂંટણી માટેનું જાહેરનામું પ્રસિદ્ધ થતાં ગુજરાતની 4 બેઠકો માટેની ઉમેદવારીની પ્રક્રિયા શરૂ. સર્વોચ્ચ અદાલતમાં 5 નવા ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવી. હવે ભારતના મુખ્ય ન્યાયાધીશ સહિત કુલ ન્યાયાધીશોની સંખ્યા 37 થઈ. UPI, ATM, LPG, PNG અને PF સંબંધિત ઘણા નવા નિયમો આજથી અમલમાં આવશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આગામી 8-11 જૂન દરમિયાન નવી દિલ્હીમાં દ્વિવાર્ષિક ડાયરેક્ટર જનરલ સ્તરની સરહદ મંત્રણા યોજાશે. મ્યાનમારમાં નાંગકામ ટાઉનશીપના ગોંગટુપ ગામમાં થયેલા વિસ્ફોટમાં મૃત્યુઆંક 55 થયો. મધ્યપ્રદેશના રાયસેનથી આજે રાષ્ટ્રવ્યાપી ખેતી બચાવો અભિયાનની શરૂઆત કરાશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને ઓસ્ટ્રેલિયાના નાયબ પ્રધાનમંત્રી અને સંરક્ષણ પ્રધાન રિચાર્ડ માલ્સ આજે નવી દિલ્હીમાં 2જા ભારત ઓસ્ટ્રેલિયા સંરક્ષણ મંત્રીઓના સંવાદની સહ અધ્યક્ષતા કરશે. વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં 2% વધુનો વધારો. પ્રખ્યાત ગાયિકા સુમન કલ્યાણપુરનું 89 વર્ષે નિધન.

0: અને વિશ્વ આરોગ્ય સંગઠનના વડાએ જાહેરાત કરી કે કોંગોમાં બુનિયાની મુલાકાત દરમિયાન ઇબોલાના દુર્લભ પ્રકારમાંથી 5 દર્દીઓ સાજા થયા. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: 96.7 FM પર વિવિધ ભારતીનું આ અમદાવાદ કેન્દ્ર છે. થોડી જ વાર બાદ એટલે કે 12:05 કાર્યક્રમ યાદો કે મહેફિલ, પરંતુ એ પહેલા આ સંદેશ.
2: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે? અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. બધું મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવું જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
2: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
2: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
4: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો.
5: વાહ, દિવસ સુધરી ગયો. ફસાણો.
6: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
7: RBI કહે છે,
6: જાણકાર બનો, સતર્ક રહો.
8: દેશ કા સબસે લોકપ્રિય ચેનલ વિવિધ ભારતી યાદો કી મહેફિલ, યે કાર્યક્રમ આપ સુનેંગે બસ કુછ હી પલો મેં.
0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવું જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
2: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
2: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

આ સાથે જ યાદો કી મહેફિલ આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 12:30 મિનિટે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર.

0: આજે પહેલી જૂન, જૂન મહિનાનો પહેલો દિવસ. શ્રોતા મિત્રો, મને તો અત્યારથી જ વરસાદની સુગંધ આવવા માંડી છે. કેટલી અજબ વાત છે ને, ઉનાળો પૂરો થયો પણ ના હોય કે મન પહેલા વરસાદની રાહ જોવા લાગે છે. આકાશમાં એકાદ વાદળ પણ દેખાય ને તો દિલમાં અચાનક આમ ઠંડક ઉતરી જાય. માટી હજુ સૂકી હોય પણ ભીની ભીની માટીની યાદ આવવા લાગે. બહેનો બહેનો, અમારી વાલી વાલી સખીઓ અને વાલા સૌ શ્રોતા મિત્રો, લિપિ ત્રિવેદી અને અલ્પા શાહ કાર્યક્રમ સહિયરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે.
1: મિત્રો, મે મહિનો પૂરો થાય ને એટલે બપોરનો તડકો

0: થોડો થાકી ગયેલો લાગે. પવનમાં પણ જાણે બદલાવનો સંદેશ હોય અને એટલે જ અચાનક આપણે યાદ કરવા માંડીએ છીએ એ પહેલી વરસાદી સુગંધ. વાહ, એ સુગંધ માટીની જ તો હોય છે, પણ એમાં બાળપણ હોય છે, શાળા છૂટ્યાની ખુશી હોય છે, છત પર ભીંજાવાની મજા હોય છે. ઉનાળો આપણને તરસ શીખવે છે અને વરસાદ સંતોષ. કદાચ એટલા માટે જ વરસાદની ઋતુ એક લાગણી છે.
1: ગુજરાતી સાહિત્યમાં વરસાદ હંમેશા ખાસ રહ્યો છે. કવિઓએ વરસાદને ક્યારેક પ્રેમ બનાવ્યો, ક્યારેક વિરહ અને ક્યારેક આશા. અને વરસાદ આવે એટલે આપોઆપ હોઠ ઉપર કેટલાય ગીતો આવી જાય, અને એમાં પણ
2: આવરે વરસાદ ઢેબર્યો પરસાદ.
1: શ્રોતા મિત્રો, બાળપણથી લઈને આજ સુધી આ ગીત સાંભળીએ ને એટલે અંદરનું બાળક જાગી જ જાય. રમેશ પારેખ હોય, મરીઝ હોય કે આધુનિક ગીતકારો, બધાએ વરસાદને પોતાની રીતે જીવ્યો.

0: વરસાદ.
1: શ્રોતા મિત્રો, બાળપણથી લઈને આજ સુધી આ ગીત સાંભળીએ ને એટલે અંદરનું બાળક જાગી જ જાય. રમેશ પારેખ હોય, મરીઝ હોય કે આધુનિક ગીતકારો, બધાએ વરસાદને પોતાની રીતે જીવ્યો છે. કોઈ માટે વરસાદ પ્રેમીની રાહ હતો, તો કોઈ માટે એકલતાનો સાથી.
2: કેટલાક ગીતો તો એવા હોય જે સાંભળતા જ આખું દ્રશ્ય આંખની સામે આવી જાય. ચા ઉકળતી હોય, બારી પર વરસાદ ટપકતો હોય અને મન ક્યાંક જૂની યાદોમાં ખોવાઈ જાય. વરસાદ એટલે માત્ર બહારનું વાતાવરણ નહીં, ઘરની અંદર પણ બદલાવ આવી જાય. રસોડામાં ગરમ ગરમ ભજીયા, મસાલાવાળી ચા અને બારી પાસે બેઠેલી વાતો અને મમ્મીનો એ અવાજ બહાર વધારે ના પલળતા, પણ આપણે સાંભળતા ક્યાં હતા? કાગળની હોડી બનાવી ગલીમાં પાણીમાં તરાવવાની મજા એ આજે યાદ આવે ને તો ચહેરા પર સ્મિત આવી જાય.
1: શ્રોતા મિત્રો, દરેક માણસના જીવનમાં એક એવો વરસાદ જરૂર હોય છે જે ક્યારેય ભૂલાતો નથી. કોઈ માટે એ શાળાનો પહેલો વરસાદ હશે, કોઈ માટે કોલેજના દિવસો, કોઈ માટે કોઈ ખાસ વ્યક્તિ સાથેની એક ક્ષણ. કોઈને યાદ હશે ગામનો વરસાદ, માટીના ઘર, છત પરથી ટપકતું પાણી અને છતાંય ઘરમાં અપરંપાર ખુશીઓ. તો કોઈ માટે વરસાદ કોઈની વિદાયની યાદ હશે, બસ સ્ટેન્ડ, પીંજાયેલો રસ્તો અને આંખોમાં અટવાયેલા શબ્દો. વરસાદની ખાસ વાત એ છે કે દરેકને અલગ રીતે ભીંજવે છે. કોઈને ગીત યાદ અપાવે, કોઈને કોઈ વ્યક્તિ અને કોઈને પોતાનો જૂનો સમય.
2: આપણે ઘણીવાર કહીએ છીએ ને કે મન આજે વરસાદી છે, કારણ કે વરસાદ બહાર જેટલો વરસે છે એટલો જ અંદર પણ વરસે છે. અને કદાચ એ માટે જ ચોમાસું આવે ને એટલે લોકો થોડા વધુ લાગણીશીલ બની જાય છે. જૂના ગીતો સાંભળવાનું મન થાય, જૂના ફોટા જોવાનું મન થાય અને કેટલીક યાદોને ફરી એકવાર ફરી જીવવાનું મન થાય. તો શ્રોતા મિત્રો, ઉનાળાથી ચોમાસા તરફની આ સફર માત્ર ઋતુની સફર નથી, એ મનની સફર છે, યાદોની સફર છે અને લાગણીઓની સફર છે. તો આ વખતે વરસાદ જ્યારે પહેલી વાર તમારા આંગણે દસ્તક આપે ત્યારે થોડો સમય આ યાદો માટે જરૂરથી કાઢજો.
1: અલ્પા, તમે યાદોની વાત કરીને ખબર છે, મને તો વરસાદ આવે ને તો બીજું કઈ યાદ ના આવે, ભજીયા અને ગરમ ગરમ ચા યાદ આવે. તમને શું યાદ આવે?
2: મને તો વરસાદ આવે ને એટલે સૌથી પહેલા રિંગ સંભળાય મારી ફ્રેન્ડના ફોનની. એનો ફોન આવી જ જાય કે અલ્પા વરસાદ આવ્યો છે, ચલ આટો મારવા જઈએ.
1: વાહ. તો શ્રોતા મિત્રો, ચા સાથે, ગીતો સાથે અને પોતાની યાદો સાથે હવે આ સરસ મજાનો પહેલો વરસાદ આવે ને માણજો. આપ કહેશો કે હજુ તો વરસાદ આવ્યો પણ નથી ને તમે તો વરસાદની વાતો કરી નાખી આટલી બધી. હા શ્રોતા મિત્રો, હજુ તો થોડા દિવસો આપણે આ ગરમીને સહન કરવાની છે, પણ પાકના સારા ઉત્પાદન માટે બધી જ ઋતુઓનું બેલેન્સ પણ જરૂરી જ છે, ખરું ને? બસ આ તો વરસાદની રાહ જોવાઈ રહી છે ને એટલે વરસાદની વાતો કરી નાખી આજે. સાથે સાથે શ્રોતા મિત્રો, આ મહિનામાં વિશ્વ પર્યાવરણ દિવસ પણ આવે છે અને આ દિવસ એટલે પ્રકૃતિ સાથેના આપણા સંબંધને ફરી યાદ કરવાનો દિવસ.
2: તો દર વર્ષે 5 જૂને ઉજવાતો આ દિવસ આપણને યાદ અપાવે છે કે પૃથ્વી સતત સંકેતો આપી રહી છે. વધતી ગરમી, હીટ વેવ, બદલાતું વાતાવરણ અને કુદરતી અસંતુલન હવે માત્ર ચર્ચાનો સમય નથી, હવે નાના નાના પગલાંથી બદલાવ લાવવાનો સમય છે. અને કદાચ એ જ કારણ છે કે આજકાલ ઉનાળાની ગરમી પણ માત્ર ગરમી નથી રહી, હીટ વેવ એટલે કે અસામાન્ય તીવ્ર ગરમી હવે સામાન્ય બનતી જઈ રહી છે. તેથી બપોરના તીવ્ર તડકામાં બહાર જવાનું ટાળવું, પૂરતું પાણી પીવું, છાશ, લીંબુ પાણી અને ફળોનો સમાવેશ કરવો આપણા દૈનિક આહારમાં, માથું ઢાંકવું અને શરીરને હાઇડ્રેટેડ રાખવું ખૂબ જ જરૂરી છે.
1: બિલકુલ. તો શ્રોતા મિત્રો, પર્યાવરણનું રક્ષણ અને પોતાની સંભાળ, આ બંને વાતો હવે એકબીજાથી અલગ નથી રહી. આ વાત યાદ રાખીએ અને કાર્યક્રમમાં હવે મનને ઠંડક આપે ને એવી સરસ મજાની વાતચીત સાંભળીએ. શ્રોતા મિત્રો, આકાશવાણી પોતાની 90 વર્ષની પ્રસારણ યાત્રાની ઉજવણી કરી રહ્યું છે. આ સંદર્ભમાં આપણે આકાશવાણીના ઘણા નિવૃત્ત અધિકારીઓ કર્મચારીઓની મુલાકાત અત્યાર સુધી રજૂ કરી ચુક્યા છે. આજના કાર્યક્રમમાં રવિન્દ્રભાઈ પરમાર સાથેની હિતેશ માવાણીની વાતચીત સાંભળીશું અને આઈ એમ શ્યોર કે આ વાતચીતમાં રવિન્દ્રભાઈનું જે પસંદગીનું ગીત છે ને એ આપ સૌને ખૂબ ગમશે. તો આવો સાંભળીએ આ વાતચીત.
3: નમસ્કાર શ્રોતા મિત્રો, આપ જાણો છો તેમ 90 વર્ષની ગૌરવશાળી

0: તરણ યાત્રા રહી છે આકાશવાણીની. મિત્રો, આ પરંપરામાં આજે આકાશવાણી અને દૂરદર્શનમાં સુદીર્ઘ સેવાઓ આપેલા રવિન્દ્રભાઈ પરમાર આપણી સાથે છે. સહયર કાર્યક્રમ અને આકાશવાણીના શ્રોતાઓ વતી આકાશવાણી અમદાવાદ સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે, અભિવાદન છે. રવિન્દ્રભાઈ,
1: આભાર. અને વાણી સાહેબ, તમારો અને શ્રોતા મિત્રો સાથેનો ફરીથી જે પરિચય ચાલુ થયો છે એ ખુશીની વાત છે. અને 90 વર્ષ આકાશવાણી પૂરા કરી રહ્યું છે અને એની ઉજવણી યોજાઈ રહી છે, બધા માટે ખુશીની વાત છે.
0: રવિન્દ્રભાઈ, આપણે શ્રોતા મિત્રોને જણાવીએ કે આપે આકાશવાણી અને દૂરદર્શનમાં કયા કયા કેન્દ્રોમાં સેવાઓ આપેલી છે.
1: આકાશવાણીમાં અમદાવાદ આકાશવાણી ખાતે જોડાયો હતો 1995માં. ત્યાર પછી 15-1 વર્ષ અહીંયા નોકરી કરી અને આકાશવાણી આહવા પર ટ્રાન્સફર થઈ હતી અને ત્યાંથી પછી દૂરદર્શન પર ટ્રાન્સફર થઈ 2013માં. અને ત્યાં 2 વર્ષ નોકરી કરી, ત્યાંથી ફરીથી પાછું આકાશવાણી વડોદરામાં 2 વર્ષ નોકરી કરી. તો આકાશવાણી સાથે અને દૂરદર્શન જે બંને સિસ્ટર કન્સર્ન છે, પ્રસાર ભારતીના અમ્બ્રેલા હેઠળ આવેલી બે પબ્લિક બ્રોડકાસ્ટર સંસ્થાઓ, મને બંને જગ્યાએ કામ કરવાનો મોકો મળ્યો. અને બંને જગ્યાએ આપણે પ્રોગ્રામ કેડરના એમ્પ્લોય હોય અને એના લીધે આપણને જે પ્રોડક્શનનું છે, એના મેનેજમેન્ટનું છે, પછી માર્કેટિંગનું છે, આ બધા કામ કરવાનો અનુભવ મળ્યો.
0: રવિન્દ્રભાઈ, આપણે ખૂબ સરસ વાત કરી આકાશવાણીના વિવિધ કેન્દ્રો પરનો અનુભવ, સાથે સાથે દૂરદર્શન એટલે કે ઓડિયો મીડિયમ અને વિઝ્યુઅલ મીડિયમ બંનેમાં આપનો કાર્યનો અનુભવ રહ્યો. અને તમે જેમ વાત કરી તેમ પ્રોડક્શન, માર્કેટિંગ, મેનેજમેન્ટ એવા ઘણા બધા જેને કહેવાય ને કે આકાશવાણીના ફેસીસ છે જેની અંતર્ગત કામ કરવાનો આપણને મોકો પ્રાપ્ત થાય છે. રવિન્દ્રભાઈ, આવો જ એક બીજો શબ્દ છે ક્રાઇસિસ મેનેજમેન્ટ, જેને આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પણ કહીએ. તો આકાશવાણી જે લોકસેવા પ્રસારણની જે ભૂમિકા છે તે ખાસ કરીને આ પ્રકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં લોકોની અપેક્ષા પણ આકાશવાણી માટે આ સમયગાળા દરમિયાન વધારે હોય છે. તો આ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિશે આપણે વાત કરીએ તો આપને કોઈ ડિઝાસ્ટર મેનેજમેન્ટના પ્રસંગોમાં આકાશવાણી સાથે કામ કરવાનો અનુભવ?
1: જે ડિઝાસ્ટર કો, આપત્તિ કો, આપત્તિમાં આકાશવાણીની ભૂમિકા સૌથી વધુ વધી જતી હોય છે. જે રીતે કે ભૂકંપ 2001માં જે આવ્યો અને એ સમય પરિસ્થિતિ એ થઈ હતી કે તુરંતમાં મોબાઈલ પણ બંધ થઈ ગયા હતા અને વીજળીની પણ તકલીફો હતી અને ભુજ જેવા કેન્દ્ર પર તો બિલકુલ ઠપ થઈ ગયું હતું પ્રસારણ. તો એ સમયે જે છે આકાશવાણી હતું જેણે પરિસ્થિતિ સંભાળી અને સતત પ્રજા અને સરકાર વચ્ચે સતત એમાં સંપર્ક જાળવી રાખી અને એમની સમસ્યા સરકાર સુધી, અન્ય સેવાભાવી સંસ્થાઓ સુધી, એનજીઓ કે પછી જે તે રિલીફ અને રેસ્ક્યુ એજન્સીઓ જે સમય કાર્યરત હતી એમના સુધી પહોંચાડ્યું. અને આ લોકો સરકાર એના તરફથી એમના માટે શું કરી રહ્યા છે એ એમને ખબર પડી, કારણ કે નહીં તો કોઈ બીજો સીધો સંપર્ક પણ હતો નહીં. એ સમયે વાહન વ્યવહાર લો કે ટેલિફોન સિસ્ટમ લો, બધું ઠપ હતું. અને કચ્છમાંથી એવા જે તે સમયે એવા એવા અનુભવ થયા છે કે આપણે એમાં જો આગળ વાત કરી બહુ જાણવા સમજવા જેવું છે કે શું થઈ શકે આકાશવાણી.
0: રવિન્દ્રભાઈ, આપણે ખૂબ સરસ વાત કરી. ધરતીકંપની હું વાત કરું તો એ દરમિયાન હું આકાશવાણી રાજકોટમાં સેવારત હતો અને ધરતીકંપ વખતે આકાશવાણી રાજકોટે સતત 10 દિવસ સુધી નોનસ્ટોપ 24/7 સેવાઓ આપેલી. અને આ પીરિયડ દરમિયાન ખાસ કરીને આકાશવાણી રાજકોટે ભુજ તથા કચ્છની હોસ્પિટલોમાં જે ઇજાગ્રસ્ત હતા, સારવાર હેઠળ હતા અને ઘણી વખત જે મૃત્યુ પામેલ વ્યક્તિઓની નામાવલી એ આકાશવાણી રાજકોટને સમયાંતરે પ્રાપ્ત થતી અને તેનું અમે પ્રસારણ કરતા. અને આ સેવા યજ્ઞ સતત ચાલુ રહેલો. ધરતીકંપની સાથે સાથે તમે જેમ વાત કરી રિલીફ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન્સ, તો આ આકાશવાણી રાજકોટની ટીમ સૌપ્રથમ વખત ભુજ પહોંચી, એ ટીમમાં હું પણ હતો એ વખતે, સાથે ડોક્ટર યજ્ઞેશ દવે પણ સાથે હતા. માત્ર ભારતની જ નહીં પરંતુ વિશ્વના ઘણા બધા દેશોની રેસ્ક્યુ ટીમ હતી. તો એ લોકો કેવી રીતે કામગીરી કરી રહ્યા છે, આપણે નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડ એ લોકોની પણ કામગીરી હતી, સાથે સાથે અનેકવિધ સેવા સંગઠનો, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ પણ સક્રિય હતા. આપે ખૂબ સુંદર વાત કરી. એ સિવાય અન્ય પ્રસંગની પણ આપ વાત કરો કે જેમાં આકાશવાણીનો ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ખૂબ મહત્વનો ફાળો હોય, લોકો જેને આજે પણ લેન્ડમાર્ક કામગીરી તરીકે યાદ કરે છે.
1: હવે જે દિવસે 26 જાન્યુઆરી 2001 દિવસે ભૂકંપ આવ્યો, સવારના ભૂકંપ આવ્યો અને એ સમયે હું RNU જે કહેવાય રિજિયોનલ ન્યૂઝ યુનિટ સમાચાર વિભાગમાં કામ કરતો હતો અને

0: જે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ એનું નિર્માણ કરતો હતો. એના અનુસંધાને જે અહીંયા અમદાવાદમાં પોલીસ સ્ટેડિયમ ખાતે પરેડ ચાલી રહી હતી એનું કવરેજ કરવા જવાનું હતું. તો એના માટે ઓફિસનું વાહન લઈને જવાનું હતું, તો એના રાહ જોઈ રહ્યા હતા. ડ્યુટી રૂમમાં આપણે જે છે એમાં હતા, તો અચાનક જે આ ભૂકંપ આવ્યો અને એ સમયે ડ્યુટી રૂમમાં હું બેઠો હતો. એ સમયે કમલેશ મિશ્રા કરીને ડ્યુટી ઓફિસર તરીકે કાર્યરત હતા, પોતાની ડ્યુટી પર હતા. જેવું આ ભૂકંપની ધ્રુજારી આવી એની સૌ પહેલા કમલેશને ખબર પડી અને એને કહ્યું, રવિ ભૂકંપ આવ્યો, ભાગો. અમે સીધા દરવાજાની બહાર નીકળ્યા. પછી યાદ આવ્યું, કરે હજુ કંટ્રોલ રૂમમાં અને સ્ટુડિયોમાં એનાઉન્સર ને એ લોકો છે, ફરીથી પાછા આવ્યા. એમને કહ્યું કે ભૂકંપ આવ્યો છે અત્યારે, બધા આપણે નીકળી જાઓ બહાર. અને બધા બહાર નીકળ્યા અને પછી ત્યાંથી જે તે સમયે ટ્રાફિકના જે ડીસીપી હતા સમીઉલ્લા અંસારી સાહેબ, એમની અહીંયા જોગાનુજોગ એ જ સમયે ચાર રસ્તા પર એમને આવવાનું થયું. એમની ગાડીમાં પછી હું પોલીસ કમિશનર કચેરી ગયો, જ્યાં પછી સર્કિટ હાઉસ જે જૂનું છે અમદાવાદમાં એની પાછળના ફ્લેટોમાં બિલકુલ ધરાશાયી થઈ ગયા હતા અને લોકો માર્યા ગયા હતા, કચડાઈ ગયા હતા, દબાઈ ગયા હતા. ત્યાંથી બે બહેનો સ્કૂટર પર આવીને પોલીસ કમિશનર કચેરીએ ફરિયાદ કરી રહ્યા હતા કે અહીંયા આવી મોટી ઘટના બની ગઈ છે, અત્યારે મોબાઈલ ચાલતા નથી, અત્યારે 100 નંબર કે પછી 101 કે કોઈ નંબર ચાલુ નથી અને ઘણા લોકો દબાઈ મર્યા છે. તો એમ આપણને માણસ તરીકે હચમચાઈ દેવી વાત.
1: એટલે હજી પણ આ વાત યાદ કરીએ તો ધ્રુજારી આવે,
0: હજુ પણ આપણને એ નજારો યાદ આવી જાય અને એ દુઃખદ ક્ષણો યાદ આવી
1: જાય.
0: અચ્છા, એ પછીની તુરંતની ઘટના એ બની કે પોલીસ કમિશનર કચેરી જવાનું થયું. તો ત્યાં તત્કાલીન જે મુખ્યમંત્રી હતા કેશુભાઈ પટેલ સાહેબ એ ત્યાં આવ્યા હતા અને એમને મળવા માટે પૂરા મીડિયા જગતમાંથી અમદાવાદના હું હતો અને ગુજરાત સમાચારના શ્રીરામભાઈ શાહ હતા. મેં એમને રેકોર્ડ કર્યા, આવીને બ્રોડકાસ્ટ કર્યું. એમની સાથેની જે વાતચીત હતી એમણે પહેલી વખત ઓથેન્ટિકલી મીડિયાને કહ્યું. મીડિયામાં તો આપણે આકાશવાણી એકલું જ હતું કે ભાઈ આ ભૂકંપ આવ્યો છે અને જે તે સમયે જે અશોક ભટ્ટ સાહેબ મંત્રી હતા એમને હેલિકોપ્ટરમાં ભુજ મોકલવામાં આવ્યા છે અને ત્યાં પણ રાહત અને બચાવની કામગીરી ઝડપથી ચાલુ થાય અને જેટલી મદદ લોકોને મળી શકે એ માટે સરકારી તંત્ર કાર્યરત થઈ ગયું છે એવી બધી એમણે જાણકારી આપી. ભૂકંપની જાણકારી આપી, સરકાર દ્વારા જે તાત્કાલિક રિલીફ રેસ્ક્યુના પગલાં લેવાઈ રહ્યા હતા એની જાણકારી આપી અને આકાશવાણી પર મેં એ બ્રોડકાસ્ટ કર્યું, જે તે પછી બધા બીજા રેડિયો સ્ટેશન પર પણ બ્રોડકાસ્ટ થયું અને સવારે જ પછી દૂરદર્શન પર ઓડિયો બાઇટ જે છે એ વગાડવામાં આવી.
1: રવિન્દ્રભાઈ, આપે આપના અનુભવ શેર કર્યા ધરતીકંપના. આકાશવાણીનો રોલ ધરતીકંપની સાથે સાથે વાવાઝોડા સાયક્લોનિક સિચ્યુએશનમાં પણ વધી જતી હોય છે, જવાબદારી પણ વધી જતી હોય છે. તો જે એક નેચરલ ડિઝાસ્ટર કહેવાય છે, કુદરતી આફત, ધરતીકંપ અને વાવાઝોડા, તો વાવાઝોડા દરમિયાન આકાશવાણીની કામગીરી અંગે આપ વાત કરો.
0: સાયક્લોન બાબતમાં તો એવું છે કે આપણે એક તો આપણા પ્રસારણની શરૂઆત જ વેધર બુલેટિનથી કરતા હોય છે, રાતના એનું સમાપન વખતે પણ આપણે હવામાન સમાચાર આપતા હોય છે. તો જે હવામાન ખાતા સાથે આકાશવાણીનો બહુ નજીકનો અને રોજનો સંબંધ રહ્યો છે. જ્યારે જ્યારે પણ આ પ્રકારના વાવાઝોડા આવે કે કંઈ પણ થાય, જે કચ્છમાં ભયંકર વાવાઝોડું આવ્યું હતું ને એ સમયે પણ બહુ મોટો વિનાશ મોતરાયો હતો, કે પછી મચ્છુ ડેમ વખતે ત્યાં પૂરમાં જે મોરબીમાં હોનાર યોજાઈ, તો આકાશવાણી જે પણ આપત્તિ બાબતે કે પછી અગાઉથી જાણ થઈ શકતી હોય તો એમાં લોકોના જીવ બચી શકતા હોય છે. દાખલા તરીકે વાવાઝોડું આવવાની શક્યતા હોય આ છે તે છે, તો જે માછીમારો સમુદ્ર ખેડાણ કરવા જતા હોય છે
1: એમને
0: ચેતવણી આપણા કારણે મળી જાય તો એના કારણે એમના જીવ બચી જતા હોય છે.
1: અને તેવી જ રીતે વાવાઝોડા દરમિયાન જે મેન પાવરનો લોસ છે, એટલે કે માનવ મૃત્યુ દર છે, તેને ઘટાડવા માટે વાવાઝોડાના 48 કલાક 24 કલાક અગાઉ શેલ્ટર હાઉસમાં માણસોને ખસેડવામાં આવે છે, તો તેમાં પણ આકાશવાણી છે એ સહાયભૂત થાય છે. રવિન્દ્રભાઈ, આપે જેમ વાત કરી ધરતીકંપ, વાવાઝોડું અને પૂર, તો સુરતમાં પણ એક સદીનું વિનાશકારી પૂર આવેલું 2006માં, તેને આપ વાત કરો.
0: એ સમયે ત્યાં સુધી હતું કે આકાશવાણીમાં પણ પાણી ઘૂસી ગયા હતા અને એમ છતાં એ લોકો પોતાની ફરજ નહીં ભૂલ્યા, પોતાની તકલીફો બાજુ રાખી પૂરા શહેરને કે આસપાસના બધા વિસ્તારને મદદરૂપ થવા માટે પ્રસારણ ચાલુ રાખ્યું. સત્તા દ્વારા જે પણ સલાહ સૂચના આપવામાં આવે પ્રજાલક્ષી એનું પ્રસારણ કર્યું. લોકો જે તે સમયે સ્વાભાવિક છે આપત્તિ વખતે માણસો દુઃખી પણ થતા હોય, તો આપણે સંગીત દ્વારા એ લોકોનું મનોરંજન પણ કરતા હોય.

0: કાર્ય છે આપણું, માહિતી આપવી, મનોરંજન કરાવવું અને શિક્ષિત કરવા, એ આપણે સમય સમય પર સામાન્ય સંજોગોમાં તો નિભાવીએ છીએ, પણ જે અસામાન્ય સંજોગો હોય છે ત્યારે આકાશવાણીનો કોઈ જવાબ નથી અને પૂરા દેશમાં કોઈ જવાબ નથી.
1: રવિન્દ્રભાઈ, આપણે પ્રસારણ યાત્રા ચાલુ રાખીએ, પરંતુ એ દરમિયાન આપની પસંદગીનું ગીત પણ જણાવો.
0: ધૂંધ પિક્ચરનું ગીત છે, સંસાર કી હૈ સૈકા ઇતના સા ફસાના હૈ, એક ધૂન સે આના હૈ એક ધૂન મેં જાના.

0: સૈયર કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા છો આકાશવાણી દૂરદર્શન સાથે સંકળાયેલા નિવૃત્ત પ્રસારણકર્મી રવિન્દ્રભાઈ પરમાર સાથે મુલાકાત. રવિન્દ્રભાઈ, જેમ વાત કરી ધરતીકંપ વાવાઝોડા પૂરની, તો એવી જ રીતે જેને કહેવાય ને સદીઓમાં જોવા મળતી વિશિષ્ટ ઘટના એટલે કોરોના પેન્ડેમિક. તો આપ કોરોના પેન્ડેમિક અને આકાશવાણીની ભૂમિકા વિશે પણ શ્રોતા મિત્રો સાથે વાત કરીએ.
1: કોરોના પેન્ડેમિક જે 2019 ડિસેમ્બરમાંથી ચાલુ થયું અને પછી આપણે ત્યાંથી 6 મહિનાથી આપણે એનો પ્રોટોકોલ ને બધું લાગુ કર્યું. તમારી વાત સાચી છે, 100 વર્ષમાં આવતી એક ઘટના એક બની હતી અને જે તે સમયે કેમ કે કોઈની પાસે એની બીજી કોઈ જાણકારી સમજ આ છે તે છે નહોતું. ગાઈડલાઇન્સ આવતી ગઈ, એમાં કેટલીક ગાઈડલાઇન્સ પ્રેક્ટિકલ હતી, કેટલીક પ્રેક્ટિકલ નહોતી, પણ ભય ભયંકર હતો આખો.
0: અને 45 દિવસનો લોકડાઉન પીરિયડ,
1: લોકડાઉન, તો એ સમયે જે એકલતા અને જે ડરનો માહોલ હતો એ માહોલમાં આકાશવાણીએ ચોક્કસપણે પોતાની એક ભૂમિકા નિભાવી. એમણે લોકોને કોરોના બાબતે જાગૃત કર્યા, જાણકારી આપી, એના અલગ અલગ નિષ્ણાતો દ્વારા લોકો સુધી એના સંદેશ મોકલ્યા અને શું શું સજાગતા રાખવી, શું ઉપાય કરવા, એ બધી માહિતીઓ આપણે

0: લોકો સુધી પહોંચાડી. અને આ બધું જોખમ હતું, છતાં આપણે કર્મીઓએ એ નહીં વિચાર્યું કે હું ક્યાંય નોકરી પર જઈશ ને ક્યાંક મને કોરોના લાગુ.
1: એટલે રવિન્દ્રભાઈ, હું તો એમ કહીશ કે માત્ર આકાશવાણીમાં જ કર્મચારીઓ કામ કરવા માટે આવતા કોરોના પીરિયડ દરમિયાન, એવું નથી. બધી જ એજન્સીઓ પોતપોતાની ફરજ બજાવી રહી હતી અને તેના કારણે સમગ્ર દેશ આ એક મહાસંકટમાંથી આપણે સુપેરે પાર ઉતરી શક્યા. અને આકાશવાણીએ ખાસ કરીને સરકાર તરફથી પ્રોટોકોલ ઇસ્યુ કરવામાં આવતા હોય તેનું લોકો સુધી જે એક માહિતી પહોંચાડવા માટેનું માધ્યમ છે તેની એક અસરકારક ભૂમિકા આકાશવાણીએ બહુ સુપેરે પાર પાડી તેનો આનંદ પણ છે અને ગર્વ પણ છે. અને આકાશવાણીના જે 90 વર્ષની ગૌરવશાળી પ્રસારણ યાત્રા છે તેમાં જેમ વાત કરી તેમ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં એક અસરકારક ભૂમિકા રહી છે. રવિન્દ્રભાઈ, આપના આકાશવાણી તથા દૂરદર્શનની જે સમગ્ર કારકિર્દી રહી છે એ દરમિયાન કોઈ યાદગાર અનુભવ?
0: યાદગાર અનુભવ તો એક નહીં, અનેક છે. અને હજારો કાર્યક્રમો આપણે પ્રસારિત કર્યા છે. સમાચાર વિભાગમાં હતો તો બહારની દુનિયા સાથે સંપર્ક વધારે સારો હતો અને અનેક બાબતો જાણવા સમજવા, એ સંપર્કોનો ઉપયોગ પ્રસારણના હિતમાં અને જાહેર હિતમાં કરવા માટે ખૂબ જ ફળદાયી નીવડ્યો છે. દાખલા તરીકે ભૂકંપ વખતની જ ફરીથી વાત તાજી કરું કે ભૂકંપમાં અનેક લોકો કચડાઈ મર્યા હતા, તો દેહ એમના ક્ષત વિકસિત હતા. અને આપણે સામાન્ય રીતે જે હિન્દુ લોકો જે છે એ બ્લડ ને માંસના લોચા જોઈને ગભરાઈ જાય, તો જે હોસ્પિટલો પર ને આ મૃતદેહો હતા એના નિકાલ માટે જે તે સમયે જે સૌથી વધુ કામ લાગ્યા અને જેમણે સ્મશાન સુધી પહોંચાડ્યા અને ત્યાં અગ્નિ સંસ્કાર પણ કર્યા એ હતા મુસ્લિમ. અનેક હોસ્પિટલોમાં જે ડેડ બોડી હતા અને ઘડીકમાં એ સમયે કોઈ પાછા સગાઓ પણ મળવા મુશ્કેલ હતા, બધા પોતપોતાની સમસ્યામાં ફસાયેલા હતા, તો એ લોકોએ ખૂબ સારો ત્યારે ભૂમિકા ભજવી હતી 2001. અને એની પહેલાની એક વાત એ કરું કે કોઈ પણ આ પ્રકારના મૃત્યુ જે થયા હોય અકુદરતી મૃત્યુ, તો એના માટે જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરના સહી સિક્કાને જરૂરી હોય, પછી તમે બોડીનો નિકાલ થઈ શકે. તો હું આકાશવાણી અમદાવાદ માટે એ સમયે ભાગદોડ કરી અને જે તે સ્થળ પરથી રેકોર્ડિંગ કરી અને સીધા અહીંયા પછી રેકોર્ડિંગ બ્રોડકાસ્ટ કરવાનું કામ કરતા, તો એ દરમિયાનમાં મને હોસ્પિટલ પર આ સમસ્યા ધ્યાનમાં આવી કે શરીરોનો નિકાલ એટલા માટે તકલીફ પડી રહી છે કે પોલીસ ઇન્સ્પેક્ટરની સહયોગ નથી મળી રહી, કારણ કે ઇન્સ્પેક્ટરો પણ એ સમયે પોલીસ સ્ટેશનમાં અવેલેબલ નહોતા અને એમના વિસ્તારમાં સતત ફરતા રહેતા. એ સમયે પોલીસ કમિશનર સાહેબ હતા પીસી પાંડે સાહેબ, એમના ધ્યાન પર મેં વાત લાવી મૂકી કે સાહેબ આ રીતે જે હોસ્પિટલ પર મૃતદેહો છે એના માટે જો હોસ્પિટલ પર વ્યવસ્થા કોઈ સક્ષમ અધિકારીને કરી દેવામાં આવે તો બોડીઓનો ઝડપથી નિકાલ થાય. એ ખૂબ ગંભીર હતા અને એમણે બહુ ગંભીરતાથી તુરંતમાં એનું પાલન કર્યું, તો એના લીધે પણ જે તે હોસ્પિટલો પર આ મૃતદેહોનો નિકાલ આસાન બન્યો. આકાશવાણી દૂરદર્શન બંને માધ્યમોનો આભારી છું કે બંને જગ્યાએ સારી રીતે કામ કરવા મળ્યું અને લોકહિતના અનેક કાર્યો કરવાનો મોકો મળ્યો.
1: આપે ખૂબ જ સુંદર વાત કરી. આકાશવાણી 90 વર્ષની ગૌરવશાળી પ્રસારણ યાત્રામાં રવિન્દ્રભાઈ પરમારે પોતાની આકાશવાણી અને દૂરદર્શનના અનુભવો અને ખાસ કરીને કુદરતી આફતો કોરોના સમયમાં આકાશવાણી અને દૂરદર્શનની જે કામગીરી રહી છે તેના વિશે ખૂબ જ વિસ્તૃત માહિતી આપી તે માટે અને આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોઝમાં ઉપસ્થિત રહેવા માટે રવિન્દ્રભાઈ આપનો ખૂબ ખૂબ આભાર.
0: આપનો પણ આભાર.
2: શ્રોતામિત્રો, સૈયર કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા હતા રવિન્દ્ર પરમાર સાથેની હિતેશ માવાણીની વાતચીત. આશા રાખીએ કે આ સંસ્મરણો અને આ મુલાકાત આપને ગમી હશે અને આકાશવાણી વિશે થોડું વધુ જાણવું આપ સૌ માટે રસપ્રદ બન્યું હશે.
3: તો શ્રોતામિત્રો, હવે એટલી જોરદાર બફારાવાળી જે ગરમી છે ને આખા ગુજરાતમાં, આ જબરદસ્ત ગરમીમાં આજના કાર્યક્રમે આપને થોડીક ટાઢકનો અનુભવ તો કરાવ્યો હશે તેવી આશા સાથે જ આજના દિવસ માટે લિપિ ત્રિવેદી અને અલ્પા શાહને રજા આપશો. આવજો, ફરી મળીશું.
4: આપના અભિપ્રાયો અમને આ સરનામે પહોંચાડી શકો છો. નિયામક શ્રી, સહિયર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, નવરંગપુરા, આશ્રમ રોડ, અમદાવાદ 380009.
5: ઈમેલ આઈડી પણ ફરી એકવાર યાદ કરાવી દઉં,
4: abadsahiyar@gmail.com.

0: कयामत से कयामत तक फिल्म का ये गाना उदित नारायण की आवाज़ में, और हमारे श्रोताओं को बहुत बहुत धन्यवाद, उन्होंने तुरंत बताया कि फिल्म में आमिर खान इलेक्ट्रिक गिटार लिए हुए हैं। बिल्कुल सही जवाब, और इस सही जवाब के लिए बहुत बहुत शुक्रिया। और साथ ही बहुत सारे प्यारे प्यारे संदेश भी हैं। एक श्रोता ने बताया है कि मेरी धुलाई 8वीं तक बहुत हुई है, खासकर तब जब गणित के सवाल नहीं बनते थे, पर जब 9वीं कक्षा में आई तो पापा ने एक दिन मेरे दोनों भाइयों और माँ को ख़ास तौर पर बोला था, अब इस पर कोई भी हाथ नहीं उठाएगा। हाँ, बहुत अच्छा लगता ना जब ऐसे कहा जाता है, लगता सच में हम बड़े हो गए हैं ना। एक श्रोता कह रहे हैं, माता पिता ही तो हर एक जीवन के मूल में हुआ करते हैं, और वे अपने वैश्विक परिवार को वटवृक्ष की तरह न केवल पालते पोसते हैं, उनके पालन पोषण से अभिषिक्त हृदय ही तो भली भांति ही नहीं अपितु सुरहृदय के साथ गाया करते हैं कि धर।
1: 96.7 FM पर विविध भारतीनी विज्ञापन प्रसारण सेवानू आ अमदावाद केन्द्र छे। बराबर 1:20 आप सांभळशो गुजरातीमां समाचार, अने त्यारबाद फरी एक वार 1:30 થી સુરીલા સફરનો શેષ ભાગ આપ સાંભળી શકશો।
2: આકાશવાણી બકુલા પરમાર વાંચે છે। સૌપ્રથમ મુખ્ય સમાચાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મ્યાનમારના રાષ્ટ્રપતિ વચ્ચે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય ચર્ચા। 10 રાજ્યોની ખાલી પડેલી 24 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ। રાષ્ટ્રપતિએ સર્વોચ્ચ અદાલતમાં 5 નવા ન્યાયાધીશોની નિમણૂક કરી। એલપીજી સિલિન્ડરના 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડર અને 5 કિલોગ્રામવાળા છોટું સિલિન્ડરના ભાવમાં વધારો, અને નવા 35 મંત્રીઓના શપથ સાથે પશ્ચિમ બંગાળની સુવેન્દુ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ। સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ મિન આંગ હેઇંગ વચ્ચે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય ચર્ચા ચાલી રહી છે। બંને નેતાઓ ઐતિહાસિક સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે વાતચીત કરી રહ્યા છે। તેઓ વાટાઘાટો દરમિયાન સુરક્ષા અને જોડાણ સહિત મ્યાનમાર અને ભારત વચ્ચેના સંબંધો અંગે ચર્ચા કરશે। મ્યાનમારના રાષ્ટ્રપતિ શનિવારે 5 દિવસની ભારતની મુલાકાતે બિહારના ગયા પહોંચ્યા હતા। તેમની સાથે કેબિનેટ મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને વેપારી નેતાઓનો સમાવેશ કરતું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ છે। તેઓ આવતીકાલે મુંબઈ જશે। સાંભળીએ એક અહેવાલ।
3: म्यांमार के राष्ट्रपति आज शाम राष्ट्रपति भवन में राष्ट्रपति द्रौपदी मुर्मू से मुलाकात करेंगे। सांस्कृतिक परिसर में आयोजित लाइट एंड द लोटस रेलिक्स ऑफ द अवेकेंड वन प्रदर्शनी का भी दौरा करेंगे। इस प्रदर्शनी में भगवान बुद्ध से संबंधित पिप्रहवा पवित्र अवशेषों तथा उनसे जुड़ी महत्वपूर्ण प्राचीन धरोहरों का प्रदर्शन किया जा रहा है। म्यांमार भारत की नेबरहुड फर्स्ट एक्ट ईस्ट और महासागर नीतियों के संगम पर स्थित है। म्यांमार के राष्ट्रपति की भारत की यह आधिकारिक यात्रा से दोनों देशों के बीच बहुआयामी संबंधों को और गहराई मिलेगी तथा दोनों देशों के बीच साझेदारी के नए अवसर खुलने की आशा है। अनुपम मिश्र, आकाशवाणी समाचार।
2: 10 રાજ્યોની ખાલી પડેલી 24 રાજ્યસભા બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણી માટેનું જાહેરનામું આજે પ્રસિદ્ધ કરાયું। આંધ્રપ્રદેશ, ગુજરાત અને કર્ણાટકમાં 4-4 બેઠકો, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં 3-3 બેઠક, ઝારખંડમાં 2 બેઠક અને મણિપુર, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમમાં 1-1 બેઠક માટે મતદાન થશે। ભૂતપૂર્વ પ્રધાનમંત્રી

મંત્રી એચડી દેવગૌડા, કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના નેતાઓ જ્યોર્જ કુરિયન અને રવનીતસિંહ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુનનો કાર્યકાળ આ મહિને સમાપ્ત થઈ રહ્યો છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, તામિલનાડુ અને ઓડિશામાં રાજ્યસભાની એક એક બેઠકની પેટાચૂંટણી માટે પણ આજે જાહેરનામું બહાર પડાયું. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી સુનેત્રા અજીત પવાર અને તામિલનાડુના એઆઈએડીએમકેના સાંસદ સીવી શણમુગમના રાજીનામાના કારણે આ બેઠકો ખાલી પડી હતી. આજથી 8 જૂન સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે. 18 જૂને મતદાન થશે અને મતગણતરી પણ તે જ દિવસે યોજાશે. સર્વોચ્ચ અદાલતમાં 5 નવા ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવી. હવે ભારતના મુખ્ય ન્યાયાધીશ સહિત કુલ ન્યાયાધીશની સંખ્યા 37 થઈ છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં કાયદા અને ન્યાયમંત્રી અર્જુનરામ મેઘવાલે જણાવ્યું કે રાષ્ટ્રપતિએ ભારતના મુખ્ય ન્યાયાધીશ સાથે ચર્ચા કર્યા બાદ સર્વોચ્ચ અદાલતમાં 5 નવા ન્યાયાધીશોની નિમણૂક કરી છે. કાયદા મંત્રાલય દ્વારા જારી કરાયેલી સૂચનાઓ અનુસાર પંજાબ અને હરિયાણા વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ શીલ નાગુ, બોમ્બે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ શ્રી ચંદ્રશેખર, મધ્યપ્રદેશ વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સંજીવ સચદેવ અને જમ્મુ કાશ્મીર અને લદ્દાખ વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ અરુણ પલ્લીને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ તરીકે બઢતી આપવામાં આવી છે. વરિષ્ઠ વકીલ વેંકિતા સુબ્રમણ્યમ મોહનાને પણ સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કેન્દ્રએ ગયા મહિને સર્વોચ્ચ અદાલતમાં મંજૂર સંખ્યા 33 વધારીને 37 ન્યાયાધીશો કરવા માટે કાયદામાં સુધારો કરતો વટહુકમ બહાર પાડ્યો હતો. દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફરી એકવાર વધારો કરવાની જાહેરાત કરી છે. જો કે કિંમતમાં કરવામાં આવેલો આ વધારો માત્ર 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડર અને 5 કિલોગ્રામવાળા છોટું સિલિન્ડર સુધી જ સીમિત છે. ઘરગથ્થુ વપરાશમાં આવતા 14.2 કિલોગ્રામના એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 42 રૂપિયાથી લઈને 53.50 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. સિલિન્ડરની નવી કિંમત આજથી જ લાગુ થઈ ગઈ છે. અગાઉ 1 મેના રોજ કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં અંદાજે 1000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં આ વધારો 993 રૂપિયાનો હતો, જ્યારે કોલકાતામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 998.50 રૂપિયા થઈ હતી. તેવી જ રીતે મુંબઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 993 રૂપિયાનો વધારો થયો હતો, તો ચેન્નઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર 990.50 રૂપિયા મોંઘો થયો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giv અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. કોલકાતાના લોકભવન ખાતે આયોજિત શપથગ્રહણ સમારોહમાં આજે પશ્ચિમ બંગાળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. રાજ્યપાલ RN રવિએ મંત્રી પરિષદના નવા 35 સભ્યોને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. નવા મંત્રીઓ રાજ્યના વિવિધ પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને તેમાં અનુભવી ધારાસભ્યો પહેલીવાર મંત્રી બન્યા છે. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી વરિષ્ઠ રાજકીય નેતાઓ સાથે સમારોહમાં હાજર રહ્યા હતા. નવા મંત્રીઓમાં વિભાગોની ફાળવણી બાદમાં જાહેર થશે. આજે કેબિનેટ મંત્રી તરીકે શપથ લેનારા સભ્યોમાં સ્વપ્ન દાસગુપ્તા, અર્જુનસિંહ, તાપસ રોય, શંકર ઘોષ અને અન્યનો સમાવેશ થાય છે. ભારત ઓમાન વ્યાપક આર્થિક ભાગીદારી કરાર CEPA આજથી અમલમાં આવ્યો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે CEPA બંને દેશો વચ્ચેના આર્થિક અને વ્યૂહાત્મક સંબંધોને વધુ ગાઢ બનાવશે. શ્રી ગોયલે જણાવ્યું કે વ્યાપક આર્થિક ભાગીદારી કરાર ઓમાનમાં 98% ટેરિફ લાઇનને 100% ડ્યુટી મુક્ત બજાર એક્સેસ આપે છે, જે 99.38% નિકાસને આવરી લે છે. તેમણે જણાવ્યું હતું કે ઓમાનમાં હાલમાં 5% આયાત ડ્યુટીનો સામનો કરી રહેલો ભારતમાંથી આવતો માલ વધુ સ્પર્ધાત્મક બનશે. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાને આજે 6 વર્ષ પૂર્ણ થયા. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે આ યોજના વિશ્વાસ, ગૌરવ અને સશક્તિકરણ વિશે છે. તેમણે લાભાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે તેમનો દ્રઢ નિશ્ચય અને સાહસ રાષ્ટ્રના અર્થતંત્રને મજબૂત બનાવે છે. વર્ષ 2020માં આ યોજનાની શરૂઆત થઈ ત્યારથી 1,12,00,000થી વધુ લોનનું વિતરણ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી સ્વનિધિએ છેલ્લા 6 વર્ષમાં લાખો શેરી વિક્રેતાઓને સરળ ધિરાણ મેળવવા અને ટકાઉ આજીવિકા મેળવવા સક્ષમ બનાવ્યા છે.
આ યોજના

0: માર્ચ 2030 સુધી લંબાવવામાં આવી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોર્મુઝ સામુદ્રધુની નજીક લશ્કરી હુમલાઓ થઈ રહ્યા છે. અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે તેણે ગોરુક અને કેશમ ટાપુ પર સ્વબચાવ હુમલાઓ કર્યા છે અને કહ્યું છે કે આ કાર્યવાહી ઈરાન દ્વારા આંતરરાષ્ટ્રીય જળસીમા પર કાર્યરત અમેરિકન MQ-9 ડ્રોનને તોડી પાડવાના જવાબમાં કરાઈ હતી. દરમિયાન કુવેતની સેનાએ આજે તેના હવાઈ સંરક્ષણ દળો મિસાઇલ અને ડ્રોન હુમલાનો સામનો કરી રહ્યા હોવાનું જણાવ્યું છે. જો કે કુવેત પર થયેલા હુમલાની જવાબદારી કોઈ જૂથે લીધી નથી અને જાનહાનિ કે નુકસાન અંગે કોઈ માહિતી નથી. સાંભળીએ એક અહેવાલ.
1: सैन्य टकरावों के बीच राजनयिक बातचीत जारी है. अमेरिका के राष्ट्रपति डोनाल्ड ट्रंप ने कहा है कि वे ईरान के साथ एक अच्छे समझौते के करीब हैं. ईरान के विदेश मंत्री अब्बास अराग्ची ने पुष्टि की है कि दोनों पक्षों के बीच बातचीत जारी है, लेकिन उन्होंने स्पष्ट किया कि औपचारिक रूप से समझौता होने तक किसी भी निर्णय को अंतिम नहीं माना जा सकता. दूसरी ओर लेबनान पर इसराइल के बढ़ते जमीनी हमलों की अंतर्राष्ट्रीय स्तर पर कड़ी आलोचना हो रही है. फ्रांस ने स्थिति पर विचार करने के लिए संयुक्त राष्ट्र सुरक्षा परिषद की आपातकालीन बैठक बुलाने का अनुरोध किया है. दुबई से विनोद कुमार की रिपोर्ट के साथ समाचार कक्ष से मैं मुकेश कुमार बल.
0: ભારતે મહિલા સાફ ફૂટબોલ ચેમ્પિયનશીપની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. ભારતીય ટીમે બાંગ્લાદેશને 3-0 હરાવીને ચેમ્પિયનશીપના ગ્રુપ બીમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. પ્યારી જાક્સા, લિન્ડા કોમ અને માલવિકા પીએ એક એક ગોલ કર્યો હતો. હવે ભારતીય ટીમ બુધવારે સેમીફાઇનલમાં ગ્રુપ એના રનર્સ અપ ભૂટાન સામે રમશે. બાંગ્લાદેશનો મુકાબલો ગ્રુપ એના વિજેતા નેપાળ સામે થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મ્યાનમારના રાષ્ટ્રપતિ વચ્ચે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય ચર્ચા. 10 રાજ્યોની ખાલી પડેલી 24 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ. રાષ્ટ્રપતિએ સર્વોચ્ચ અદાલતમાં 5 નવા ન્યાયાધીશોની નિમણૂક કરી. LPG સિલિન્ડરના 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડર અને 5 કિલોગ્રામવાળા છોટું સિલિન્ડરના ભાવમાં વધારો અને નવા 35 મંત્રીઓના શપથ સાથે પશ્ચિમ બંગાળની સુવેન્દુ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર સાંભળીએ સુરેલા સફર કાર્યક્રમનો શેષ ભાગ.
3: કિનકી હૈ ઓર સંગીતકાર કોણ હૈ.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. રાજ્યભરમાં આજે 1 જૂનથી વસ્તી ગણતરી 2027ના પ્રથમ તબક્કાનો પ્રારંભ કરાયો. આગામી 30 જૂન સુધી 1,10,000થી વધુ ગણતરીકારો ઘરે ઘરે જઈ ગણતરી કરશે. આ કામગીરીમાં સૌને સહભાગી થવા વસ્તી ગણતરી નિયામક સુજલ જે મહાત્રાએ અનુરોધ કર્યો છે. તેમણે કહ્યું, ઘર યાદી અને મકાનોની ગણતરી એચએલઓ દરમિયાન ગણતરીદારો દ્વારા કુલ 33 જેટલા પ્રશ્નો પૂછવામાં આવશે. આ સાથે જ બેંકની વિગત, આધાર કાર્ડ કે અન્ય કોઈ માહિતી લોકો પાસેથી માંગવામાં નહીં આવે.
1: આપ સૌના માધ્યમથી સૌને વિનંતી છે કે ભાઈ, આપની કોઈ પણ માહિતી આના સિવાયની કોઈ પણ માંગે, જેમ કે આપનું બેંક અકાઉન્ટ, આપનું પાન કાર્ડ, આપનું આધાર કાર્ડ, તો આપને એ સૌને જણાવ્યું કે આ વસ્તી ગણતરીમાં અથવા જનગણનામાં આ પ્રકારના કોઈ પણ ડોક્યુમેન્ટ માંગવામાં આવતા નથી. આપે કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના પણ આવતા નથી, માટે એ માહિતી આપ આપશો નહીં. તે ઉપરાંત હાલમાં સાયબર ફ્રોડથી બચવા માટે પણ સંપૂર્ણપણે યોગ્ય માહિતી લેવી જરૂરિયાત છે. આપના ઘરે જે પણ વસ્તી ગણતરી અથવા એન્યુમરેટર્સ આવશે, તેને સરકાર તરફથી માન્યતા પ્રાપ્ત QR કોડ વાળું આઈ કાર્ડ આપેલું હશે. આપ ઈચ્છો ત્યારે QR કોડનું સ્કેન કરીને પણ માહિતી આપ લઈ શકો છો કે વસ્તી ગણતરી યોગ્ય છે કે નહીં.
0: રાજકોટ જિલ્લામાં વસ્તી ગણતરીના પહેલા તબક્કાની કામગીરી હેઠળ જિલ્લાભરમાં 2,711 ગણતરીદારો પહેલા વિસ્તારની ઓળખ કરશે. ત્યારબાદ ઘરે ઘરે જઈ માહિતી એકત્રિત કરશે, જ્યારે 446 જેટલા નિરીક્ષક સમગ્ર કામગીરીનું નિરીક્ષણ અને સંકલન કરશે. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં વસ્તી ગણતરીની કામગીરી યોગ્ય થાય તે માટે 11 તાલુકા અને 6 નગરપાલિકામાં કુલ મળીને 3,400થી વધુ ગણતરીદારો અને નિરીક્ષકને તાલીમ અપાઈ છે. અમદાવાદના વિરમગામમાં રાજમાર્ગ વિસ્તરણ પરિયોજના માટે મોટા પાયે દબાણ દૂર કરવાની ઝુંબેશ હાથ ધરાઈ. તંત્ર દ્વારા અત્યાર સુધી અંદાજે 4,000 ચોરસ મીટર પરથી દબાણ હટાવાયું છે. અધિકારીઓ દ્વારા કડક સુરક્ષા હેઠળ આ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું હોવાનું અમદાવાદ ગ્રામ્ય પોલીસના વિરમગામ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક તપનસિંહ ડોડિયાએ જણાવ્યું હતું.
2: स्टेट हाईवे 17 के वाइडनिंग के प्रोजेक्ट के दौरान विरमगाम में एंट्रेंस में जो रोड वाइडनिंग का काम चल रहा है, उसके लिए लॉ एंड ऑर्डर की सिचुएशन को ध्यान में रखते हुए एक DYSP, टोटल 15 PI और 550 से ज्यादा पुलिस का बंदोबस्त तैनात किया गया. उपरांत लॉ एंड ऑर्डर की सिचुएशन को ध्यान में रखते हुए सभी कम्युनिटी की एक साथ मीटिंग की हुई थी और सभी कम्युनिटी का हमको पूरा सहकार मिला और आगे डिमोलिशन की प्रक्रिया भी चालू है. डिमोलिशन का स्टेज रफली 400 मीटर है और टोटल 4,000 स्क्वायर मीटर जितना होता है.
0: રાજ્ય પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ 2,289 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડીનો પર્દાફાશ કરાયો. સત્તાવાર યાદી મુજબ સાયબર ઉત્કૃષ્ટતા કેન્દ્ર દ્વારા ચલાવાયેલા આ અભિયાન અંતર્ગત 913 જેટલા મ્યુલ એકાઉન્ટ એટલે કે સાયબર છેતરપિંડીથી નાણાં મેળવવા માટે ઉપયોગમાં લેવાતા બેંક ખાતા સામે કાર્યવાહી કરવામાં આવી, તેમજ 565 પ્રાથમિક તપાસ અહેવાલ એટલે કે FIR નોંધી 638 લોકોની ધરપકડ કરવામાં આવી છે. હવે ભારતીય રિઝર્વ બેંક RBI કૃત્રિમ બુદ્ધિમત્તા AIની મદદથી મ્યુલ એકાઉન્ટ સામે કાર્યવાહી કરશે. આ ઉપરાંત ખાતાઓના વ્યવહારને જોખમના આધારે

0: વર્ગીકૃત કરાશે. અરવલ્લી જિલ્લામાં વિશેષ પોક્સો અદાલતે 7 દિવસમાં બીજો ચુકાદો જાહેર કરી દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સજા સંભળાવી છે. 1.5 વર્ષ પહેલા ધનસુરા પંથકની એક સગીરા સાથે સંકળાયેલા કેસમાં અદાલતે આ ચુકાદો આપ્યો હોવાનું સરકારી વકીલ DS પટેલે જણાવ્યું.
1: પોક્સો કોર્ટે ધનસુરા પોલીસ સ્ટેશનના પોક્સો કેસમાં ચુકાદો જાહેર કરી આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફરમાવતો હુકમ કરવામાં આવેલો છે અને આ અઠવાડિયામાં આ બીજો પોક્સો કેસમાં સજાનો

0: પોક્સો કોર્ટે ધનસુરા પોલીસ સ્ટેશનના પોક્સો કેસમાં ચુકાદો જાહેર કરી આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફરમાવતો હુકમ કરવામાં આવેલો છે અને આ અઠવાડિયામાં આ બીજો પોક્સો કેસમાં સજાનો ચુકાદો નામદાર કોર્ટે આપેલો છે, તેથી ગુનેગારોમાં ડરનો માહોલ ઉભો થયેલો છે.
1: હવામાન વિભાગ દ્વારા સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં છૂટાછવાયા સ્થળ પર આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી. આ ઉપરાંત દેવભૂમિ, દ્વારકા, જામનગર અને પોરબંદર સિવાયના જિલ્લાઓમાં માવઠાની શક્યતા છે. આ સાથે જ અનેક શહેર અને જિલ્લામાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસથી નીચે આવી ગયો છે. દેવભૂમિ દ્વારકા નજીક આવેલા શિવરાજપુર બીચ પર આગામી 30 જુલાઈ સુધી નાહવા અને સ્વિમિંગ કરવા પર પ્રતિબંધ મુકાયો. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા મુજબ લાઇટ હાઉસ સર્વે નંબર 58 લઈ શિવરાજપુર ખાડી 2 છેડા સુધીનો સમગ્ર વિસ્તાર પ્રતિબંધ હેઠળ રહેશે. બીચની નિયમિત જાળવણી અને સુરક્ષાને ધ્યાનમાં રાખી આ નિર્ણય કરાયો હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. મહેસાણામાં વડનગરને વિશ્વસ્તરનું હેરિટેજ ટાઉન એટલે કે ઐતિહાસિક વારસાને જાળવી રાખતું નગર બનાવાશે. આ માટે સરકાર દ્વારા 125 કરોડ રૂપિયાના ખર્ચે શહેરી વિકાસ અને માર્ગ સૌંદર્યકરણ પરિયોજનાના બીજા તબક્કાની કામગીરી કરાશે. આગામી ઓગસ્ટ મહિનાથી શરૂ થનારા આ કામ અંતર્ગત 13 મુખ્ય માર્ગ અને અંદાજે 9.4 કિલોમીટર લાંબા માર્ગનો હેરિટેજ વિષયવસ્તુ આધારિત વિકાસ કરાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: હર રોજ સુબહ 7 સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
3: ગુજરાતી ગીર ફિલ્મ ગીતોના કાર્યક્રમમાં આપ સર્વે શ્રોતાઓનું સ્વાગત. સુર, સંગીત અને લાગણીસભર શબ્દોની સફર, આજની સુંદર મજાની આ યાદગાર સફરમાં આપ સર્વે શ્રોતાઓનું સ્વાગત. સાધના સરગમ તથા પાર્થિવ ગોહિલના સ્વર છે આ ગીતમાં. કાર્યક્રમની શરૂઆત કરીએ અંકિત ત્રિવેદીની આ ગીત રચના સાથે.

0: એટલે
1: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
3: હર રોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

ગુજરાતી ગીર ફિલ્મ ગીતોનો કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. સોલી કાપડિયાના સ્વરમાં ગીત આપના રેડિયો સેટ પર રમેશ પારેખની ગીત રચના

0: કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, મેં તો મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: હર રોજ રાત 10 બજે સુનિએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વિકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
6: કાર્યક્રમમાં સાંભળીએ વિભા દેસાઈના સ્વરમાં ગીત, રમેશ પારેખની ગીત રચના

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ.

0: નાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
1: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
0: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
0: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
0: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
3: સપનો કો હકીકત મેં બદલને કે લિયે સહી સમય પર સહી કદમ ઉઠાના જરૂરી હૈ. ભારતીય વાયુસેના મેં કમિશન્ડ ઓફિસર બનને કે લિયે એફકેટ 2 ઓફ 2026 કે આવેદન 20 મે સે ખુલે હૈ. વિવરણ કે લિયે વિઝિટ કરે afcat.edcil.co.in પર.
4: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
5: હીટ વેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
4: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
5: હીટ વેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
4: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
6: 96.7 FM પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર અને ગુજરાતી ગીરફિલ્મ ગીતો આપ માણી રહ્યા છો. મિત્રો, પ્રેમ એ એક એવી સફર કે જ્યાં બે દિલ પોતાની મનની એક જ પ્રાર્થના કરતા હોય. જિંદગીનું સૌથી સુંદર કાવ્ય એ એક પ્રેમ હોય છે આ બંને દિલ માટે. સાધના સરગમના સ્વરમાં સાંભળીએ આ ગીત. ઉમાશંકર જોશીની ગીત રચના, શ્યામલ સૌમિલ મુનશીનું સંગીત.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: સખી સહેલી.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
6: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
5: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSBMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
6: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
5: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSBMA દ્વારા જનહિતમાં.
7: आज सुनते हैं इस कहानी की पहली कड़ी.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, સાંજના 5 થયા છે, સમય થયો છે સરગમ કાર્યક્રમનો. સરગમ કાર્યક્રમમાં આપણે કરીશું કેટલીક વાતચીત અને માણીશું કેટલાક સુંદર મજાના સુરીલા ગીતો. મિત્રો, આજે છે 1 જૂન. દર વર્ષે 1 જૂનના દિવસે વિશ્વ દૂધ દિવસ એટલે કે વર્લ્ડ મિલ્ક ડે ઉજવવામાં આવે છે. વિશ્વ દૂધ દિવસ એ સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન FAO દ્વારા દૂધના વૈશ્વિક ખોરાક તરીકેના મહત્વને માન્યતા આપવા માટે સ્થાપિત આંતરરાષ્ટ્રીય દિવસ છે. 2001થી દર વર્ષે 1 જૂનના રોજ જોવા મળે છે. આ દિવસનો આશય ડેરી ક્ષેત્ર સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ પર ધ્યાન આપવાની તક પૂરી પાડવાનો છે. આવો સાંભળીએ મંથન ફિલ્મનું ગીત પ્રીતિ સાગરના સ્વરમાં.

ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના એ કદી વિસરશો નહીં. શ્રોતા મિત્રો, આજે છે 1 જૂન. આજે આપણે વિશ્વ મા બાપ દિવસ આપણે ઉજવીએ છીએ. વૈશ્વિક માતા પિતાનો વૈશ્વિક દિવસ આજે ઉજવવામાં આવે છે. ગ્લોબલ ડે ઓફ પેરેન્ટ્સ જે દર વર્ષે 1 જૂને ઉજવીએ છીએ. આ દિવસ સંતાનોના ઉછેર માટે માતા પિતા દ્વારા કરવામાં આવતા નિસ્વાર્થ બલિદાન, સમર્પણ અને તેમના અતૂટ પ્રેમને સન્માનિત કરવા માટે વૈશ્વિક સ્તરે મનાવવામાં આવે છે. આવો આવી કેટલીક વાતો કરતા રહીશું અને સાથે સાથે માણીએ આ સુંદર ગીત. ફિલ્મ છે હમ સાથ સાથ હૈ, કલાકાર છે હરિહરન અને સાથીઓ

0: મિત્રો, આ દિવસનો ઉદ્દેશ એ છે કે બાળકોના ઉછેર અને કૌટુંબિક સંબંધોમાં માતા પિતાના યોગદાનની પ્રશંસા થાય. સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુનાઇટેડ નેશન્સ દ્વારા 2012માં આ દિવસની ઘોષણા કરવામાં આવી હતી. આજના દિવસે લોકો તેમના માતા પિતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે અને તેમના જીવનભરના આશીર્વાદનું મહત્વ સમજે છે. તેમના લાડ અને પ્રેમનો કોઈ હિસાબ નથી હોતો. આવો સાંભળીએ મેં પ્રેમ કી દીવાની હું ફિલ્મનું આ ગીત સુનિધિ ચૌહાણ અને કરીના કપૂરના સ્વરમાં.
1: Ladies and gentlemen, a son is a son till he gets himself a wife. But a daughter is a daughter.

આકાશવાણી છે. આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી એક મેઘનો 90 વર્ષનો સાથ, એક અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી. આકાશવાણી

શ્રોતા મિત્રો, આ સાથે જ સરગમ કાર્યક્રમને અહીં આપીશું થોડો વિરામ. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. સાંજના 5:30 થઈ છે. શરૂ કરીએ કાર્યક્રમ સુરીલી સાંજ. સુરીલી સાંજ કાર્યક્રમના આરંભે સાંભળીએ ઉષા મંગેશકરના કંઠે આ ગીત.

0: શ્રોતા મિત્રો, હમણાં જ આપે ઉષા મંગેશકરના કંઠે અવિનાશ વ્યાસની રચના સાંભળી.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
1: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.

0: રિપોર્ટ કાર્ડ નો છે.
1: એટલે?
0: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં, સફાઈ નું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરા નું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટી માં જ નાખીએ, રિડ્યુસ રીયુઝ અને રિસાયકલ ની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેર ને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
3: સુરીલી સાંજ કાર્યક્રમમાં હવે સાંભળીએ મિતાલી સિંહ અને ભૂપેન્દ્ર સિંહના કંઠે અવિનાશ વ્યાસની આ રચના.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
1: બધું મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જાય.

શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર, અને આપ માણી રહ્યા છો સુરીલી સાંજ કાર્યક્રમ. કાર્યક્રમમાં હવે સાંભળીએ સુરેશ વાડકરના કંઠે અવિનાશ વ્યાસની આ રચના.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: હર રોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: શ્રોતા મિત્રો, કાર્યક્રમના અંતમાં સાંભળીએ સંજય ઓઝાના કંઠે અવિનાશ વ્યાસની આ રચના.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: શ્રોતા મિત્રો, આ સાથે જ સુરીલી સાંજ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, સાંજના 6 થવા આવે છે. પ્રસ્તુત કરીએ છીએ સુરીલી સાંજ કાર્યક્રમ. શ્રોતા મિત્રો, આજે આપણે માણીશું પ્રખ્યાત કલાકાર એવા સુમન કલ્યાણપુર દ્વારા ગવાયેલ કેટલાક સુંદર સુરીલા ગીતો. કાર્યક્રમના આરંભમાં સાંભળીએ બાત એક રાત કી ફિલ્મનું આ ગીત સુમન કલ્યાણપુરના.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: ફિલ્મ છે ચાલાક અને કલાકાર છે સુમન કલ્યાણપુર.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે 96.7 FM અને આપ માણી રહ્યા છો સુરીલા સફર કાર્યક્રમ. કાર્યક્રમમાં હવે સાંભળીએ સુમન કલ્યાણપુરના કંઠે દાદા ફિલ્મનું આ ગીત.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ. હર રોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
6: કાર્યક્રમમાં હવે સાંભળીએ દિલ એક મંદિર ફિલ્મનું ગીત સુમન કલ્યાણપુરના સ્વરમાં.

જી હા દોસ્તો, સુરીલા સફર કાર્યક્રમ અંતર્ગત આજે આપણે માણી રહ્યા છીએ સુમન કલ્યાણપુરના કંઠે ગવાયેલા કેટલાક સુરીલા ગીતો. સુમન કલ્યાણપુર, કે જેમનો જન્મ 28 જાન્યુઆરી 1937ના રોજ થયો હતો, તેઓ ભારતીય સિનેમાના સુવર્ણયુગના એક અત્યંત લોકપ્રિય પાર્શ્વગાયિકા હતા. તેમણે હિન્દી, ગુજરાતી, મરાઠી સહિત અનેક કેટલીક ભાષાઓમાં પોતાના મધુર અવાજનો જાદુ પાથર્યો હતો. તેમનો અવાજ સ્વર કોકિલા લતા મંગેશકરને ખૂબ મળતો આવતો હતો. લતા મંગેશકર સાથેની સમાનતા હોવા છતાં તેમણે પોતાની આગવી ગાયકી શૈલીથી સંગીત જગતમાં વિશેષ સ્થાન બતાવ્યું હતું. આવો સાંભળીએ 1 સાલ પહેલે ફિલ્મનું આ ગીત.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. મત મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: આકાશવાણી છે. આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી એક મેઘનો 90 વર્ષનો સાથ, એક અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી. આકાશવાણી

0: શ્રોતા મિત્રો, હમણાં જ આપે મિયા બીવી રાસી ફિલ્મનું ગીત સાંભળ્યું સુમન કલ્યાણપુરના સ્વરમાં.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
1: બધું મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
2: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે અંદાઝ ફિલ્મનું ગીત સાંભળ્યું, મોહમ્મદ રફી અને સુમન કલ્યાણપુરના યુગલ સ્વરમાં. અને કાર્યક્રમમાં હવે સાંભળીએ શગુન ફિલ્મનું ગીત મોહમ્મદ રફી અને સુમન કલ્યાણપુરના યુગલ સ્વરમાં. સાહિરના શબ્દો અને સંગીત છે ખયામનું.

પૂરે કેટલાક સદાબહાર ગીતો આપણને આપ્યા છે. તુમને પુકારા ઓર હમ ચલે આએ, આજકલ તેરે મેરે પ્યાર કે ચર્ચે, અને નાના કરતે પ્યાર જેવા અસંખ્ય હિટ ગીતો આપ્યા છે. તેમણે 6 દાયકા લાંબી કારકિર્દીમાં 850થી પણ વધુ ગીતો ગાયા છે અને મોહમ્મદ રફી, મુકેશ તેમજ કિશોર કુમાર જેવા દિગ્ગજ કલાકારો સાથે યાદગાર યુગલ ગીતો આપ્યા છે. આવો સાંભળીએ મોહમ્મદ રફી અને સુમન કલ્યાણપુરના કંઠે ગવાયેલ બચપન ફિલ્મનું આ ગીત.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે મોહબ્બત ઇસી કો કહેતે હૈ ફિલ્મનું ગીત સાંભળ્યું, મોહમ્મદ રફી અને સુમન કલ્યાણપુરના યુગલ સ્વરમાં. કાર્યક્રમમાં હવે સાંભળીએ નૂર મહેલ ફિલ્મનું ગીત સુમન કલ્યાણપુરના સ્વરમાં.

શ્રોતા મિત્રો, ગઈકાલે એટલે કે 31મી મેના દિવસે સુમન કલ્યાણપુર આપણા વચ્ચે નથી રહ્યા. તેઓ બીમારીના લીધે અવસાન પામ્યા. મુંબઈના રોજ ખાતે તેમનું નિધન થયું હતું. તેમને આપણા સતત નમન. કાર્યક્રમમાં હવે સાંભળીએ મુકેશ અને સુમન કલ્યાણપુરના યુગલ સ્વરમાં મેરી સુરત તેરી આંખે ફિલ્મનું આ ગીત.

શ્રોતા મિત્રો અને આ ગીત સાથે જ સુરીલા સફર કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. બરાબર 7 વાગે આપ સાંભળશો જયમાલા કાર્યક્રમ.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઈટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને એ બધાના લાઈટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના. જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
2: રોહન અને રિયાની લવ સ્ટોરીની મેચ થઈ શરૂ. બંને ખાધું ઇટાલિયન ક્વિઝિન. વેટરે નાખ્યું સ્પિન. 4,000 નું આવ્યું બિલ. રોહન નું ધડક્યું જોરથી દિલ. વોલેટ ભૂલી જવાની કરી હતી ભૂલ. રિયાએ કર્યું ડિજિટલ પેમેન્ટ, બની ગઈ કૂલ. તમે પણ QR કોડ સ્કેન કરીને UPI થી કરો પેમેન્ટ. ડિજિટલ પેમેન્ટ થી જીતો લાઈફ ની દરેક ટુર્નામેન્ટ.
3: ભારત કરે છે ડિજિટલ ચુકવણી.
4: દરેક લેવડ દેવડ હવે છે સેલ્લી.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યભરમાં આજથી વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનો પ્રારંભ. આગામી 30 જૂન સુધી ગણતરીદારો ઘરે આવીને 33 પ્રશ્નો પૂછશે. રાજ્યમાં ખાલી થનારી રાજ્યસભાની 4 બેઠકની દ્વિવાર્ષિક ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ. 8 જૂન સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે. રાજ્યમાં સરકારી સેવાઓ મેળવવા હવે એક જ યુનિવર્સલ એફિડેવિટ માન્ય ગણાશે. 1 મહિનાના ખેત બચાવો અભિયાનનો ગાંધીનગરથી રાજ્યવ્યાપી પ્રારંભ. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. અને જૂનાગઢના ખેલાડી કાજલ વાજાએ હોંગકોંગમાં રમાયેલી આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. રાજ્યભરમાં આજે 1 જૂનથી વસ્તી ગણતરી 2027ના પ્રથમ તબક્કાનો પ્રારંભ કરાયો છે. તે અંતર્ગત આગામી 30 જૂન સુધી ઘરયાદી અને મકાનોની ગણતરી HLO હાથ ધરાશે. 1,10,000થી વધુ ગણતરીકારો આ કામમાં જોડાશે. વસ્તી ગણતરી નિયામક સુજલ જે મયાત્રાએ સૌને આ કામગીરીમાં સહભાગી થવા અનુરોધ કરતાં કહ્યું, ગણતરીદારો દ્વારા આવાસની સ્થિતિ, પરિવારની વિગત, પીવાના પાણીના સ્ત્રોત, શૌચાલયની સુવિધા અને અન્ય અસ્કયામતો સહિત 33 જેટલા પ્રશ્નો પૂછવામાં આવશે. સાથે જ બેંકની વિગત, આધાર કાર્ડ કે અન્ય કોઈ માહિતી લોકો પાસેથી માંગવામાં નહીં આવે તેમ પણ શ્રી માયાત્રાએ વધુમાં જણાવ્યું હતું.
1: આમાં દરેક વ્યક્તિઓએ ઘરે ઘરે જઈને અંદર 33 પ્રશ્નો સામાન્ય માહિતી જે આપણે પહેલાં પણ કહી હતી તે મુજબ બધી માહિતી લેશે. સૌને વિનંતી છે કે ભાઈ આપની કોઈ પણ માહિતી આના સિવાયની કોઈ પણ માંગે, જેમ કે આપનું બેંક અકાઉન્ટ, આપનું પાન કાર્ડ, આપનું આધાર કાર્ડ, તો આપને એ સૌને જણાવ્યું કે આ વસ્તી ગણતરીમાં અથવા જનગણનામાં આ પ્રકારના કોઈ પણ ડોક્યુમેન્ટ માંગવામાં આવતા નથી. આપે કોઈ પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના પણ આવતા નથી, માટે એ માહિતી આપ આપશો નહીં.
0: જૂનાગઢના વંથલીના વાડલા ગામમાં વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનો પ્રારંભ કરાયો. જિલ્લા કલેક્ટરે લોકો સાથે સહજ સંવાદ સાધી વસ્તી ગણતરી માટેની યોગ્ય માહિતી આપવા અનુરોધ કર્યો. ઉલ્લેખનીય છે કે જનગણનાથી જનકલ્યાણના મંત્ર સાથે દેશમાં પહેલીવાર સંપૂર્ણ ડિજિટલ માધ્યમથી આ વખતે વસ્તી ગણતરી કરાશે. કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યની 4 ખાલી થનારી રાજ્યસભાની બેઠક માટેની દ્વિવાર્ષિક ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું. તે અંતર્ગત આગામી 18 જૂને સવારે 9 થી 4 વાગ્યા સુધી મતદાન અને તે જ દિવસે મતગણતરી કરાશે. આ ચૂંટણી માટે આગામી 8 જૂન સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે, તેમજ 9 જૂને તેની ચકાસણી કરાશે, જ્યારે ઉમેદવારીપત્ર પરત લેવાની છેલ્લી તારીખ 11 જૂન રહેશે. ઉલ્લેખનીય છે કે રાજ્યસભા સાંસદ રામ મોકરિયા, નરહરિ અમીન, રમીલા બારા અને શક્તિસિંહ ગોહિલનો કાર્યકાળ આગામી 21 જૂને પૂર્ણ થઈ રહ્યો હોવાથી આ 4 બેઠક ખાલી પડશે. રાજ્યમાં સરકારી સેવાઓ મેળવવા હવે એક જ યુનિવર્સલ એફિડેવિટ માન્ય ગણાશે. કાયદા વિભાગે આ અંગે જાહેર કરેલા નવા ફોર્મેટ મુજબ જે સેવાઓમાં કાયદા અને નિયમ મુજબ સોગંદનામું જરૂરી હોય પરંતુ કોઈ ચોક્કસ ફોર્મેટ નક્કી ન હોય ત્યાં એક જ સમાન ફોર્મેટ સમગ્ર રાજ્યમાં માન્ય ગણાશે. આ નવું યુનિવર્સલ એફિડેવિટ તમામ જિલ્લા, તાલુકા, ગ્રામ્ય તેમજ શહેરી સ્તરે કાર્યરત તમામ સરકારી કચેરીઓ, સેવા કેન્દ્રો અને સત્તાધિકારીઓ દ્વારા ફરજિયાતપણે સ્વીકારવામાં આવશે. ડિજિટલ ગુજરાત પોર્ટલ તેમજ તમામ જનસેવા કેન્દ્રો ખાતે પણ આ એફિડેવિટનો સમાન રીતે અમલ શરૂ થશે, જેથી ઓનલાઈન અરજી કરનારાઓને મોટી સુવિધા મળશે. નાગરિકોને વારંવાર જુદા જુદા લખાણવાળી એફિડેવિટ કરાવવાની પડતી મુશ્કેલીઓનો અંત લાવવા સરકાર દ્વારા આ વહીવટી સુધારો કરાયો હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ગાંધીનગરના શેરથા ગામથી ખેત બચાવો અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે કહ્યું, કૃષિ વૈજ્ઞાનિકો, અધિકારીઓ અને કર્મચારીઓ આગામી 30 જૂન સુધી ગામે ગામ જઈ ખેડૂતોને આ અભિયાન અંગે માહિતી આપશે. ખેડૂતો અને પશુપાલકોને સંબોધતા શ્રી વાઘાણીએ ખેતીની જમીનને બચાવવા અપીલ કરતા તેમણે આ અભિયાનને ભાવિ પેઢીને સુરક્ષિત કરવાનો એક ભગીરથ પ્રયાસ ગણાવ્યું. પ્રાકૃતિક ખેતીને વેગ આપવા આગામી સમયમાં સરકારી કચેરીઓ, કલેક્ટર કચેરી અને મંડળીઓમાં પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનો માટે વેચાણ કેન્દ્ર શરૂ કરાશે તેમ પણ શ્રી વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું. સંયુક્ત પ્રવેશ પરીક્ષા JEE એડવાન્સનું પરિણામ જાહેર કરાયું છે. તેમાં સુરતના શૌર્ય ખેમકાએ સમગ્ર દેશમાં 43મો ક્રમાંક મેળવ્યો છે. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં તેમની આ સિદ્ધિ અંગે

0: વાત કરી અને સફળતાનો મંત્ર આપ્યો છે.
1: प्रिपरेशन तो रेगुलर सीरीज ही थी, उनको कंसिस्टेंटली करना है और जितना आउटपुट निकाल सकते हो उतना आउटपुट निकालना है. फैमिली बहुत खुश थी, सब खुशी से उछल पड़े थे, बहुत अच्छी रैंक आई थी, सब बहुत खुश थे. आगे अभी मैं सीएस में बीटेक परस्यू करूँगा. मॉक बहुत इंपॉर्टेंट होते हैं, मॉक को ऐसे सोचना है कि एक्चुअल पेपर ही दे रहे हैं ताकि वो आपको प्रेशर भी फील होगा और फिर आपका जो एक्चुअल आउटपुट है वो आएगा. मैं ये एडवाइस देना चाहूँगा कि आप कंसिस्टेंट रहें और तीनों सब्जेक्ट्स को इक्वल प्रायोरिटी दें.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો. આજે 1 જૂનને વિશ્વ દૂધ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. સમગ્ર વિશ્વના કુલ દૂધ ઉત્પાદનમાંથી 25% ઉત્પાદન ભારતમાં થાય છે, તેમાં પણ ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે. આ અંગેની માહિતી આપતા કૃષિ અને પશુપાલન મંત્રી જીતુ વાઘાણીએ સૌ દૂધ ઉત્પાદકોને દૂધ દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. ડાંગના વઘઈ ખાતે સ્વચ્છ દૂધ ઉત્પાદન માટે માસ્ટાઇટ્સ નિવારણ અને નિયંત્રણ વિષયક પશુપાલન ગોષ્ઠી યોજાઈ. કાર્યક્રમનો હેતુ પશુપાલકોમાં માસ્ટાઇટ્સ એટલે કે આંચળનો સોજો રોગ અંગે જાગૃતિ લાવવા તથા દૂધાળા પશુઓના આરોગ્ય અને સ્વચ્છ દૂધ ઉત્પાદન માટે જરૂરી વૈજ્ઞાનિક પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવાનો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દૂધ ડેરી અને સહકારી સંસ્થાઓમાં સકારાત્મક અભિગમ અને નવીનતાને પ્રોત્સાહન અપાયું છે. આ અંગે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ કહ્યું, ભારત વૈશ્વિક ડેરીનું કેન્દ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે. આગામી સમયમાં દેશના ડેરી ઉદ્યોગમાં સૌથી ઝડપી વૃદ્ધિ થવાનો પણ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
2: गोकुल मिशन योजना के अंतर्गत भारत सरकार ने देसी नस्ल की गायों का संवर्धन इसलिए फोकस किया और इनमें बहुत अच्छे परिणाम मिल रहे हैं. बनास डेरी जैसे कई डेरियां बनाकर पूरे देश में कोऑपरेटिव के माध्यम से कॉमन पशुपालक का सशक्तिकरण करने का काम भारत सरकार ने किया है. बनास डेरी प्रतिदिन 40 करोड़ से ज्यादा दूध उत्पादक महिलाओं के अकाउंट में पैसा जमा करवाता है. ये अपने आप पूरे विश्व में एक अद्भुत मॉडल है.
0: કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારને 12 વર્ષ પૂર્ણ થયા છે. અત્યાર સુધી વિવિધ કલ્યાણકારી સરકારી યોજનાઓથી અનેક લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે. આવી જ એક કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાથી ખેડૂતોને ઘણો લાભ થયો છે. સરકારે પશુપાલકોને પણ કિસાન ક્રેડિટ કાર્ડ સુવિધાનો લાભ આપતા વાવથરાદના પશુપાલક નયના ચૌધરીએ આનંદ વ્યક્ત કર્યો છે.
3: पहले दूध का पैसा हमें मिलने में आप मिल जाते थे, लेकिन पिछले 5-7 सालों से डेयरी और सरकारी व्यवस्था के कारण दूध का पैसा सीधा हमारे बैंक खाते डीबीटी में जमा हो जाते हैं और उसके साथ साथ बनास डेयरी की तरफ से हमें 25% से ज्यादा बोनस भी मिलता है. सरकार द्वारा पशु बीमा योजना के कारण किसी आपदा या बीमारी से पशु का नुकसान होता है तो उसका मुआवजा भी हमें मिल जाता है.
0: સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે કહ્યું, આગામી દિવસોમાં ચોમાસા પૂર્વેની ગતિવિધિઓ ઝડપી બનવાની શક્યતાને જોતા માછીમારોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
4: डे 2 से लेकर डे 4 तक के लिए थंडरस्टॉर्म की वार्निंग है. उसमें जो विंड की स्पीड होगी गुजरात रीजन और साथ में सौराष्ट्र और कच्छ रीजन में 40 से 50 किलोमीटर के आसपास रहने का पूर्वानुमान है. और आने वाले 3 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में ज़्यादा बदलाव नहीं होगा. उसके बाद 2 से 4 डिग्री की गिरावट का पूर्वानुमान है.
0: જૂનાગઢના ખેલાડી કાજલ વાજાએ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો છે. ચોરવાડ ગામના 19 વર્ષના આ ખેલાડીએ રવિવારે હોંગકોંગમાં યોજાયેલી 22મી એશિયન અંડર 20 એથ્લેટિક્સ ચેમ્પિયનશીપની 4x100 મીટર રિલે સ્પર્ધામાં આ સિદ્ધિ મેળવી છે. તમિલનાડુના ભાવના, હરિયાણાના આરતી અને ઉત્તરપ્રદેશના નિપમ સાથે કાજલ વાજાએ ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરી 45.05 સેકન્ડનો સમય નોંધાવવામાં મદદ કરી. સાથે જ 20 વર્ષથી ઓછી ની શ્રેણીમાં અગાઉનો 45.08 સેકન્ડનો વિક્રમ તોડી તેમણે નવો રાષ્ટ્રીય વિક્રમ પણ બનાવ્યો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કાજલ વાજા અને ભારતીય રિલે ટીમને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યભરમાં આજથી વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનો પ્રારંભ. આગામી 30 જૂન સુધી ગણતરીદારો ઘરે આવીને 33 પ્રશ્ન પૂછશે. રાજ્યમાં ખાલી થનારી રાજ્યસભાની 4 બેઠકની દ્વિવાર્ષિક ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ. 8 જૂન સુધી ઉમેદવારી

પત્ર ભરી શકાશે. રાજ્યમાં સરકારી સેવાઓ મેળવવા હવે એક જ યુનિવર્સલ એફિડેવિટ માન્ય ગણાશે. એક મહિનાના ખેત બચાવો અભિયાનનો ગાંધીનગરથી રાજ્યવ્યાપી પ્રારંભ. અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. પ્રસ્તુત છે એક ગીત, સાંભળીએ વાણી જયરામના કંઠે પિનાકીન ઠાકોરની આ રચના.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: શ્રોતા મિત્રો, બરાબર 7:50 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મ્યાનમારના રાષ્ટ્રપ્રમુખ ઓમિન આંગ હેંગ નવી દિલ્હીમાં દ્વિપક્ષીય વાટાઘાટો કરી. ભારત અને મ્યાનમારના કલાદાન મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટને વહેલી તકે પૂર્ણ કરવા સંમત. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ. ભારત ઓમાન વ્યાપક આર્થિક ભાગીદારી કરાર આજથી અમલમાં આવ્યો. મલેશિયાએ 16 વર્ષથી ઓછી વયના બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો. અને હોંગકોંગમાં યોજાયેલી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ભારતે 19 ચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મ્યાનમારના રાષ્ટ્રપ્રમુખ ઓમિન આંગ હેંગ વેપાર અને આર્થિક સંબંધ, સંરક્ષણ અને સુરક્ષા મુદ્દાઓ, સરહદ વ્યવસ્થાપન, વિકાસ સહાય, સાંસ્કૃતિક આદાન પ્રદાન અને પ્રાદેશિક પરિસ્થિતિ સહિત વિવિધ દ્વિપક્ષીય મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરી. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ વાટાઘાટો પછી નવી દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે બંને પક્ષોએ ખાસ કરીને વેપાર અને રોકાણ, વિકાસ સહયોગ, આરોગ્ય, શિક્ષણ અને ઉર્જા ક્ષેત્રોમાં ગાઢ સહયોગને પ્રોત્સાહન આપવામાં રસ દાખવ્યો હતો. તેમણે કહ્યું કે બંને પક્ષોએ લોકો વચ્ચેના સંપર્ક માટે જોડાણના મહત્વ પર પણ ભાર મૂક્યો અને કલાદાન મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટને વહેલા પૂર્ણ કરવા માટે કામ કરવા સંમત થયા.
1: दोनों पक्षों ने अपने सुरक्षा हितों के प्रतिकूल गतिविधियों के लिए क्षेत्र के दुरुपयोग को रोकने के महत्व पर बल दिया. कुल मिलाकर राष्ट्रपति की इस यात्रा ने दोनों पक्षों के दीर्घकालिक साझेदारी को और गहरा करने तथा क्षेत्र में पारस्परिक लाभ, विकास और समृद्धि के लिए मिलकर काम करने की साझा प्रतिबद्धता की एक बार फिर पुष्टि.

0: की है।
1: ग्रोथ एंड प्रोस्पेरिटी इन द रीजन।
2: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં મ્યાનમારના રાષ્ટ્રપ્રમુખ ઓમિન આંગ હેંગનું સ્વાગત કર્યું. સોશિયલ મીડિયા સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે સૈયારો બૌદ્ધ વારસો અને સદીઓ જૂનો લોકો વચ્ચેનો બંધન ભારત મ્યાનમાર સંબંધોને એક અનોખી હૂંફ આપે છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે મ્યાનમાર ભારતનું દક્ષિણ પૂર્વ એશિયાનું પ્રવેશદ્વાર છે. તેમણે મ્યાનમારના શાંતિ અને સમાધાનના પ્રયાસ માટે ભારતના અડગ સમર્થનનો પણ ઉલ્લેખ કર્યો. સરકારે જણાવ્યું છે કે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. નવી દિલ્હીમાં પશ્ચિમ એશિયામાં તાજેતરના ઘટનાક્રમ અંગે આંતર મંત્રી સ્તરીય પરિષદને સંબોધતા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ કહ્યું કે તમામ તેલ માર્કેટિંગ કંપનીઓ સરળ પુરવઠો જાળવા તમામ છૂટક વેપારીઓને પેટ્રોલ અને ડીઝલનો સક્રિયપણે પુરવઠો આપી રહી છે.
3: डोमेस्टिक एलपीजी घरेलू कुकिंग गैस के संबंध में पिछले 3 दिनों में 1,21,00,000 बुकिंग्स रिसीव हुई हैं. उसके अगेंस्ट 1,22,00,000 डिलीवरीज की गई हैं और 95% डिलीवरी ऑथेंटिकेशन कोड के साथ की गई हैं.
2: સુશ્રી શર્માએ કહ્યું કે સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એલપીજી, પેટ્રોલ અને ડીઝલના વેચાણ અને વિતરણમાં સંગ્રહખોરી અને કાળાબજાર માટે સતર્કતા વધારવા જણાવ્યું છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે 6 મહિના પહેલા કરાયેલો ભારત ઓમાન વ્યાપક આર્થિક ભાગીદારી કરાર સીઈપીએ આજથી અમલમાં આવ્યો છે. આ કરારથી ભારતના શ્રમિકો, લઘુ તથા મધ્યમ ઉદ્યોગો, કપડાં તથા રમતગમત, કાપડ, કૃષિ, ઓટોમોબાઈલ જેવા વિવિધ ઉદ્યોગોને ઓમાનના બજારમાં પ્રાથમિકતા મળશે.
4: I am confident that this comprehensive agreement.
5: हमें विश्वास है कि व्यापक समझौता ओमान के साथ हमारे संबंधों को नई गति प्रदान करेगा. पहले दिन से ही भारत को ओमान की 98% उत्पाद श्रेणियों में शुल्क मुक्त पहुंच प्राप्त होगी और इससे भारत के ओमान को होने वाले 99% से अधिक निर्यात को लाभ मिलेगा. व्यापक आर्थिक साझेदारी समझौता CEPA हमारे साझा भविष्य की रूपरेखा है.
4: Of our shared future.
2: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત ઓમાન વ્યાપક આર્થિક ભાગીદારી કરાર સીઈપીએ પર કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ દ્વારા લખાયેલો એક લેખ શેર કર્યો. શ્રી મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે આ લેખ દર્શાવે છે કે ભારત ઓમાન સીઈપીએ ભારતીય નિકાસકારોને બજારમાં વૈવિધ્યકરણ, રોજગાર સર્જન વધારવા, ખેડૂતોના હિતનું રક્ષણ કરવા અને બંને દેશો વચ્ચે સંયુક્ત સમૃદ્ધિને પ્રોત્સાહન આપવાની તક કેવી રીતે પૂરી પાડે છે. શ્રી મોદીએ કહ્યું કે આ લેખ એ વાત પર ભાર મૂકે છે કે વિકસિત દેશો સાથે વેપાર કરાર કરવાના સરકારના પ્રયાસ દરેક ભારતીયના જીવનની ગુણવત્તા સુધારવામાં મદદ કરી રહ્યા છે. ભારત અને ઓસ્ટ્રેલિયાએ મુક્ત, ખુલ્લા, શાંતિપૂર્ણ, સ્થિર અને સમૃદ્ધ ઇન્ડો પેસિફિક ક્ષેત્રને જાળવવા માટે પ્રાદેશિક ભાગીદારો સાથે સહયોગ વધારવાના મહત્વને પુનઃપુષ્ટિ આપી. નવી દિલ્હીમાં ભારત ઓસ્ટ્રેલિયા સંરક્ષણ મંત્રીઓના સંવાદના બીજા સંસ્કરણ દરમિયાન બંને દેશોએ નૌવહન અને ઉડ્ડયનની સ્વતંત્રતાના મહત્વ પર ભાર મૂક્યો. આ બેઠકની સહઅધ્યક્ષતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને ઓસ્ટ્રેલિયાના નાયબ પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રી રિચર્ડ માલ્સ દ્વારા કરવામાં આવી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABIDને ફોલો કરશો. તૃણમૂલ કોંગ્રેસે તેના બે ધારાસભ્યો સંદીપન સાહા અને ઋતુવ્રત બેનર્જીને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ અને મહત્વપૂર્ણ બેઠકોમાં ગેરહાજરી અને પક્ષના નેતૃત્વની જાહેરમાં ટીકા કરવા બદલ પક્ષમાંથી છૂટા કરાયા હતા. વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ પક્ષમાં ચાલી રહેલા આંતરિક ઝઘડા વચ્ચે આ પગલું લેવામાં આવ્યું છે. સર્વોચ્ચ અદાલતે નીટ UG 2026 પુનઃ પરીક્ષા વર્તમાન પેન એન્ડ પેપર ફોર્મેટને બદલે કમ્પ્યુટર આધારિત પરીક્ષા તરીકે લેવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. ન્યાયાધીશ PS નરસિંહા અને અરવિંદ કુમારની ખંડપીઠે જણાવ્યું હતું કે પરીક્ષા રદ થયા પછી નેશનલ ટેસ્ટિંગ એજન્સી પહેલાથી જ પડકારોનો સામનો કરી રહી હોવાથી કમ્પ્યુટર આધારિત પુનઃ પરીક્ષા હાલની સંભાવના નથી. કોર્ટે આ મામલાની વધુ સુનાવણી 27 જુલાઈના રોજ મુલતવી રાખી છે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે મધ્યપ્રદેશના રાયસેન જિલ્લાના રામસિયા ગામથી ખેતર બચાવો અભિયાનનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ કરાવ્યો. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ આ અભિયાન 1 મહિના સુધી ચાલશે.
6: શ્રી ચૌહાણે કહા,
7: ખેત બચાવ કાર્યક્રમ ઇસલિયે

0: हमारी माटी बर्बाद ना हो जाए, हमारे खेत बर्बाद ना हो जाए। धरती कहे कि इतना खाद मत डालो, इतना कीटनाशक मत डालो कि जो मुझे मार दे।
1: इस अभियान के तहत किसानों को मिट्टी परीक्षण, सोइल हेल्थ कार्ड, प्राकृतिक खेती, संतुलित उर्वरक उपयोग और जल संरक्षण जैसे विषयों पर जानकारी दी जाएगी। अभिनव गोयल, आकाशवाणी भोपाल।
2: મલેશિયાએ આજે 16 વર્ષથી ઓછી વયના બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવાના નિયમો લાગુ કર્યા છે. આ હેઠળ ઓછામાં ઓછા 80 લાખ ઉપયોગકર્તાઓ ધરાવતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ વય ચકાસણી પ્રણાલી લાગુ કરવી પડશે. જે કંપનીઓ તેનું પાલન નહીં કરે તેમને 1 કરોડ રિંગિટ સુધીનો દંડ થઈ શકે છે. સરકારે જણાવ્યું હતું કે આ પગલાં બાળકોને હાનિકારક સામગ્રી અને સાયબર ધમકીઓથી બચાવવા માટે છે. ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ અને ઇન્ડોનેશિયા સહિત અન્ય દેશો પણ બાળકોના સોશિયલ મીડિયા સંચાલન પર વય આધારિત પ્રતિબંધોની જાહેરાત કરી છે. પ્રખ્યાત ગાયિકા સુમન કલ્યાણપુરના આજે મુંબઈમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તેમનું ગઈકાલે રાત્રે તેમના મુંબઈ નિવાસસ્થાને અવસાન થયું. તેઓ 89 વર્ષના હતા. ભારતના સૌથી પ્રખ્યાત ગાયકોમાંના એક સુમન કલ્યાણપુરે મરાઠી ભક્તિ ગીતો અને હિન્દી ફિલ્મ સંગીત દ્વારા પોતાની ઓળખ બનાવી. હોંગકોંગમાં યોજાયેલી 22મી એશિયન અંડર 20 એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ભારતે 10 સુવર્ણ, 5 રજત અને 4 કાંસ્ય સહિત 19 ચંદ્રકો જીત્યા છે. ભારત મેડલ ટેલીમાં બીજા સ્થાને રહ્યું. ગઈકાલે પુરૂષોની 800 મીટર દોડમાં વેંકટ રામણે સુવર્ણચંદ્રક જીત્યો હતો. અગાઉ કાજલ, ભાવના, આરતી અને નિપમની મહિલા ટીમે 400 મીટર રિલેમાં રજત ચંદ્રક જીત્યો હતો. મહિલા રિલે ટીમે 45.05 સેકન્ડના સમય સાથે જુનિયર રાષ્ટ્રીય રેકોર્ડ પણ બનાવ્યો હતો. ભૂમિકા, તહુરા, સૈનુર અને નીરૂની 1600 મીટર રિલે ટીમ પણ સુવર્ણચંદ્રક જીત્યો હતો. પુરૂષોની રિલે ટીમે પણ 1600 મીટર રિલેમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેત્યાનુ અને સંરક્ષણ મંત્રી કાત્ઝેએ દેશના સંરક્ષણ દળને બેરૂતમાં આતંકવાદી સ્થળો પર હુમલા કરવાનો નિર્દેશ આપ્યો છે. ઇઝરાયેલના પ્રધાનમંત્રી કાર્યાલય મુજબ આ હુમલાઓ બેરૂતના દૈયા મથકમાં સ્થાનોને લક્ષ્ય બનાવશે. હિઝબુલ્લા દ્વારા લેબનોનમાં યુદ્ધવિરામના વારંવાર ઉલ્લંઘન અને ઇઝરાયેલના શહેરી અને નાગરિકો પર હુમલાઓના જવાબમાં હશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મ્યાનમારના રાષ્ટ્રપ્રમુખ ઓમિન આંગ હેંગી નવી દિલ્હીમાં દ્વિપક્ષીય વાટાઘાટો કરી. ભારત અને મ્યાનમાર કલાદાન મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટને વહેલી તકે પૂર્ણ કરવા સંમત. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ. અને હોંગકોંગમાં યોજાયેલી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ભારતે 19 ચંદ્રકો જીત્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. પ્રસ્તુત છે ચિત્રલોક કાર્યક્રમ. પણ આ કાર્યક્રમનો આરંભ કરીએ તે પહેલાં ઝરોખા અંતર્ગત સાંભળીએ અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા તથા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો.

શ્રોતા મિત્રો, બરાબર 9 વાગે આપ સાંભળશો આપકે લીએ કાર્યક્રમ 9:30 ફિલ્મ સંગીત. રાત્રે 10 વાગે રજૂ કરીશું છાયાગીત. 10:30 માણશું ઢલતી જાય રાત કાર્યક્રમ. અને હવે સાંભળીએ આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. આવતીકાલે સવારે 6:05 રજૂ કરીશું પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. 6:30 ચિંતનાત્મક શ્રેણી અમૃતધારા. 6:35 શ્રી રામચરિત માનસ ગાન. 6:45 સંગીત સરિતા. 7 વાગે સાંભળશો ભૂલે બિસરે ગીત. આવતીકાલે સવારે 7:30 રજૂ કરીશું હમ હૈ રાહી પ્યાર કે. 8:15

એટલે ત્રિવેણી કાર્યક્રમ 8:30 ચિત્રલોક, 9:30 આજ કે ફનકાર, 10:02 હલો હલો કાર્યક્રમ, જેની પ્રસ્તુતિ કરશે હેમાંગી વાણિયા. 11:02 દિલસે કાર્યક્રમ, 11:30 તરન્નુમ કાર્યક્રમ અંતર્ગત માણશો કેટલાક જૂના ફિલ્મી ગીતો. આવતીકાલે બપોરે 12:05 યાદો કી મહેફિલ, 1:00 સુરીલા સફર, 2:00 ત્રિવેણી કાર્યક્રમ, 2:35 આપ સાંભળશો ગુજરાતી ગીતો, 3:00 સખી સહેલી, 4:00 પિટારામાં સેહતનામા, 5:00 સરગમ કાર્યક્રમ, 5:30 સુરીલી સાંજ, 6:00 સુરીલા સફર, 7:00 જયમાલા, 7:45 એક ગીત.

રાત્રે 8 વાગે હવા મહેલ 8 વાગીને 15 મિનિટે ઝરોખા કાર્યક્રમ સાથે સાંભળશો ચિત્રલોક કાર્યક્રમ. 9 વાગે આપકે લીએ, 9 વાગીને 30 મિનિટે ફિલ્મ સંગીત, 10 વાગે છાયા ગીત અને 10 વાગીને 30 મિનિટે ઢલતી જાહેરાત કાર્યક્રમ. તો શ્રોતા મિત્રો, આ હતી અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમો તથા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર અને આપ માણી રહ્યા છો ચિત્રલોક કાર્યક્રમ. શ્રોતા મિત્રો, આજે ચિત્રલોક કાર્યક્રમ અંતર્ગત આપણે સાંભળીશું કેટલાક સુરીલા ગીતો. કાર્યક્રમનો આરંભ કરીશું 3 Idiots ફિલ્મનું ગીત સોનુ નિગમ, સ્વાનંદ કિરકિરે અને શાનના સ્વરમાં. શબ્દરચના સ્વાનંદ કિરકિરેની અને સંગીત છે શાંતનુ મૈત્રાનું.

જી હા દોસ્તો, આપે એકદમ સાચું સોચ્યું. આજે છે આર માધવન, જે એક જાણીતા ભારતીય કલાકાર છે, જે દિગ્દર્શક છે, અભિનેતા છે અને લેખક છે. તેમનો જન્મદિવસ છે. તેમનો જન્મ 1 જૂન 1970ના રોજ જમશેદપુરમાં થયો હતો. તેઓ મુખ્યત્વે હિન્દી તથા તામિલ ફિલ્મોમાં તેમની ઉત્કૃષ્ટ અભિનય માટે જાણીતા છે. આવો સાંભળીએ તેમના પર ફિલ્મ આવેલું આ બીજું ગીત. ફિલ્મ છે રહેના હૈ તેરે દિલ મેં. કલાકાર છે રૂપકુમાર રાઠોડ.

શ્રોતા મિત્રો, માફ કરશો, હમણાં જ આપે તન્નુ વેડ્સ મનુ ફિલ્મનું ગીત સાંભળ્યું, દેવ નેગીના સ્વરમાં. અને હવે સાંભળીશું રહેના હૈ તેરે દિલ મેં રૂપકુમાર રાઠોડના સ્વરમાં. શબ્દ રચના સમીરની અને સંગીત છે હેરિસ જયરાજનું.

શ્રોતા મિત્રો, આપણે માણી રહ્યા છીએ આર માધવન પર ફિલ્મ આવેલ કેટલાક સુરીલા ગીતો. કાર્યક્રમમાં હવે સાંભળીએ વિક્રમ વેધા ફિલ્મનું ગીત. વિશાલ શેખર અને શેખર રવિજાનીના સ્વરમાં, શબ્દરચના મનોજ મુંતશિરની અને સંગીત છે વિશાલ શેખરનું.

0: બહુજન હિતાય બહુજન સુખાય. 8 જૂન 1936 થી આપની સેવામાં રહેલી આકાશવાણી 90 વર્ષથી સમાજમાં સચોટ માહિતી, શિક્ષણ અને સાત્વિક મનોરંજન પૂરું પાડી રહી છે. આજે સમગ્ર ભારતમાં લગભગ 591 સ્ટેશનોનું સંચાલન કરી રહી છે. આકાશવાણીના સૂત્ર બહુજન હિતાય બહુજન સુખાયને સાકાર કરતા આજે આકાશવાણી ભારતના 92% ભૌગોલિક વિસ્તારમાં 99% જેટલી વસ્તીને આવરી લે છે. દેશના ગ્રામીણ, શહેરી અને સરહદી વિસ્તારોમાં 23 ભાષાઓ અને 182 જેટલી બોલીઓ દ્વારા રાષ્ટ્રીય અને પ્રાદેશિક કાર્યક્રમો પહોંચાડી રહી છે. આધુનિક સમયને માન આપીને DTH, મોબાઈલ એપ્સ અને વિવિધ પ્લેટફોર્મ પર 24 કલાક આપની સેવામાં હાજર રહેતી ભારતીય વારસો અને સંસ્કૃતિનું જતન કરતી આકાશવાણીને આજે 90 વર્ષે લાખ લાખ અભિનંદન.
1: શ્રોતા મિત્રો, આપણે વાત કરી રહ્યા હતા આર માધવનની. રહેના હૈ તેરે દિલ મે, થ્રી ઇડિયટ્સ, તનુ વેડ્સ મનુ અને વિક્રમ વેદા જેવી સુપરહિટ ફિલ્મોના તેમના અભિનયને ખૂબ પસંદ કરવામાં આવ્યો છે. તેમણે પોતાની ફિલ્મ રોકેટરી ધ નામ્બી ઇફેક્ટ દ્વારા દિગ્દર્શન ક્ષેત્રે પણ જમલાવ્યું છે, જેમાં તેમના અભિનયના ભારે વખાણ થયા હતા. તેમને શાનદાર અભિનય માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એટલે કે નેશનલ ફિલ્મ એવોર્ડ પણ મળેલો છે. તેઓ સરિતા બિરજે સાથે લગ્નગ્રંથિથી જોડાયેલા છે અને તેમના પુત્ર વેદાંત માધવન એક રાષ્ટ્રીય સ્તરના સ્વિમર છે. આશા છે આપને ખૂબ પસંદ આવી હશે આપણી આ આર માધવનની વાતો અને તેમના દ્વારા ફિલ્મ આવેલા કેટલાક ગીતો. આવો સાંભળીએ મેટ્રો ઇન્ડિનો ફિલ્મનું ગીત અરિજિત સિંઘના સ્વરમાં, જે કાર્યક્રમનું આખરી ગીત છે.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમના આરંભે સાંભળીએ માયા ફિલ્મનું ગીત મોહમ્મદ રફી અને લતા મંગેશકરના યુગલ સ્વરમાં.

ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં હવે સાંભળી એક મુસાફિર એક હસીના ફિલ્મનું ગીત મોહમ્મદ રફી અને આશા ભોસલેના યુગલ સ્વરમાં.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે ફરજ ફિલ્મનું ગીત સાંભળ્યું, મુકેશ અને લતા મંગેશકરના યુગલ સ્વરમાં. આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર, અને આપ માણી રહ્યા છો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. શ્રોતા મિત્રો, કાર્યક્રમને આગળ વધારતા હવે સાંભળીએ દાગ ફિલ્મનું ગીત કિશોર કુમારના સ્વરમાં.

0: શ્રોતા મિત્રો, હમણાં જ આપે અસલી નકલી ફિલ્મનું ગીત સાંભળ્યું, મોહમ્મદ રફી અને લતા મંગેશકરના સ્વરમાં. આ સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. થોડી જ વારમાં આપ સાંભળશો છાયાગીત કાર્યક્રમ.
1: इस कार्यक्रम के प्रायोजक हैं वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.